નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजे एआर। ईश्वरे बनावेला बढ़ा जीवों माथी फक्त मानवी एकलोज पैसा कमाए छे, पण बीजो एक पण जीव भूख्यो रहतो नथी अने मानवी क्यारे धरातो नथी। मित्रों, आ विचार एटला माटे उत्तम छे कारण के आपणे सौ पेटियो रळवा माटे कमाईए छीए अने ए धन कमावा माटे आपणे बधा ज नियमोने नेवे मूकीए छीए, पण ए विचार आपणे करता ज नथी કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી। આપણે માણસ જોઈએ, સુખ સાહેબી જે દુનિયાવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારેય સિદ્ધાંતોને એવે ન મૂકવા જોઈએ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

કૃષ્ણ અને આ મોરપીછીની શું વાત છે ખબર છે? એક વખત રામજીને જ્યારે વનવાસ મળ્યો ને ત્યારે રામ ને સીતા એ વનમાં જતા હતા અને સીતા માતાને તરસ લાગી. રામજી આજુબાજુ શોધ્યું પણ ક્યાંય પાણી ન મળ્યું અને અંતે એમણે વન દેવતાને પ્રાર્થના કરી, હે વન દેવતા, મને જળાશયનો માર્ગ બતાવો. અને ત્યારે એની મદદે મયુર એટલે કે મોર આવે છે અને કહે છે કે હું ઉપર ઉપર આમ ઉડતો ઉડતો જાઉં છું અને નીચે જમીન પર મારા પીછા ખેરવતો જાઉં છું અને આપ એ રસ્તે રસ્તે ચાલતા જળાશય સુધી પહોંચી જશો. પણ એ જળાશય સુધી પહોંચતા પહોંચતામાં તો મયુર છે એ પોતાના બધા પીછા ખેરવી નાખે છે અને મરણાસન્ન થઈ જાય છે. અને ત્યારે રામજી ત્યાં આવીને કહે છે કે અરે રે, તે અમારી તરસ છીપાવવા માટે થઈ અને તારું બલિદાન આપ્યું. અને ત્યારે મોર જવાબ આપે છે કે જગત આખાની તરસ જે છીપાવે છે એ ભગવાનની તરસ હું છીપાવી શકું તો એના માટે મારો જીવ પણ જાય ને તો મને કબૂલ છે. ત્યારે રામજીને વચન આપે છે કે તારું આ મારી માથે ઋણ છે એટલે આવતો જે અવતાર આવશે ને મારો ત્યારે હું તને ધારણ કરીશ. અને એ પછીનો જે એમનો અવતાર આવ્યો કૃષ્ણ તરીકે ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર આ મોર પીછને સદાય માટે ધારણ કર્યું. તો આવો હતો આ કૃષ્ણ અને મયુરનો સંબંધ.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે ને તમારા પ્રિય પાત્રને બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

सर्व धर्मान परित्यज्य मामेकम शरणम व्रज। અત્યારની આ જનરેશન છે ને એ તર્કમાં બહુ માને છે, કોણ જવાબદારી લેશે એવો પ્રશ્ન કરે તો આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ છાતી ઠોકીને કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કહ્યું હતું કે આવી જાઓ મારા શરણમાં અને જુઓ હું તમને પરમ આનંદની કક્ષા સુધી પહોંચાડું છું કે નહીં। અનેક મહાન પુરુષો છે એ આ ગીતાજીના અભ્યાસ દ્વારા ખૂબ આગળ આવેલા છે। ગીતાજી એ કોઈ ધર્મગ્રંથ નથી, એ જીવન જીવવાની જડીબુટી છે। સાધુ સંત કે કોઈ પણ વ્યક્તિ સમાજનો હોય એ બધાને સ્પર્શે છે। ઘણી બધી સમસ્યાઓ છે આપણા જીવનની અંદર, તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એ માત્ર ને માત્ર આ ગીતામાં મળે છે। ગીતા છે એ જીવન જીવવાની જડીબુટી છે। વેદ પુરાણ ઉપનિષદ આ બધાનો અભ્યાસ કદાચ આપણાથી ન થઈ શકે, પણ એ બધાનો સાર છે એ ગીતામાં છે। તો આવી આ ગીતા છે એને સંવિધાનમાં પણ સ્થાન આપવામાં આવેલું છે। આજે પણ કોર્ટની અંદર ગીતા ઉપર હાથ રાખી અને શપથ લેવડાવાય છે। તો આવી આ ગીતા છે આપણા બધાના ઘરમાં સહજ

0: સુલભ છે, પ્રત્યેક હિન્દુના ઘરમાં આ ગીતા હોવાની છે, તો આપણે શા માટે એનો લાભ ન લઈએ? તો આપણે બધા સાથે મળી અને આ ગીતા છે એનું પઠન કરીએ, મનન કરીએ અને આપણે એને આપણા જીવનમાં અપનાવીએ. જય શ્રી કૃષ્ણ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલ માંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યું છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા, નહીં કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એકતારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતા હું પરમાત્માને?

જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં મગ્ન રહે. નારાજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુ ને કે છે કે જો મેં પરમાત્મા ને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ, એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ. નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાન ને કે તે તો મને નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્મા ને પૂછ્યું છે ને પરમાત્મા એ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે, આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ. અરે, તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું. સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબદના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સર્વ કાર્યોનો જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

નમતાની સૌ કોઈ રીજ, નમતાની બહુમાન, સાગરની નદીઓ ભજી છોડી ઊંચા સ્થાન, નમ્યું તે સૌને ગમ્યું, સોનું નરમ હોય છે એટલે તેનું મૂલ્ય પણ વધારે હોય છે અને તેમાંથી જુદા જુદા પ્રકારના આભૂષણો તૈયાર થઈ શકે છે, તેને જે ઘાટ આપવું હોય

0: શક્તિ આપી શકાય. જ્યારે બીડ કઠણ અને અક્કડ હોય છે તેને ઘાટ આપવા જતાં તે તૂટી જાય છે. આવું જ માણસનું પણ છે. કેટલાક માણસો સોના જેવા નરમ હોય છે, જેમની સમાજમાં કિંમત અંકાય છે અને તે બધાને પ્રિય બને છે. જ્યારે કેટલાક લોકો બીડ જેવા બરડ હોય છે, તેઓ સમાજમાં પોતાના અક્કડ સ્વભાવને કારણે અપ્રિય બની બેસે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે

4 96 88 9 5 1 2 99 6 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 96 88 9 5 1 2 99 6 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: હવેથી વોઇસ ઓફ સાયન્સ નામની આ શ્રેણીની શરૂઆત થાય છે। સાયન્સ કમ્યુનિકેશન ને રિલેટેડ આ આર્ટિકલ્સ અહીંથી ડોક્ટર એમ વી હાથીના સ્વરમાં આપ સૌના માટે પ્રસ્તુત કરવામાં આવશે। તો સાંભળતા રહો, મસ્ત રહો, ટ્યુન રહો 90.4 FM ની સાથે વોઇસ ઓફ સાયન્સ માં।
2: નમસ્તે શ્રોતા મિત્રો, અને 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ ગયો। આમ તો શિક્ષક દિવસ પૂરો થઈ ગયો છે, પણ મને એમ થયું કે બે કન્ટેન્ટ મારી પાસે સારી છે। પ્રાચીન ભારતમાં કયા પ્રકારની શિક્ષણ પદ્ધતિ હતી અને અત્યારના શિક્ષણમાં શું ડ્રેમેટિક ચેન્જ આવ્યો છે, થોડી ઘણી વાત હું કરીશ। બંને લેખ બહુ જ વિશદ અને સારા છે, પણ બધી જ કન્ટેન્ટ નહીં આપી શકીએ। પ્રાચીન ભારતની ગામઠી શિક્ષણ પદ્ધતિ, આમાં

એ આપણામાંથી ઘણા પસાર થઈ ગયા હશે અથવા તો જોઈ હશે. અંગ્રેજોના આગમન પહેલાં ભારત વિશેષતઃ ગુજરાતમાં પરંપરાગત શિક્ષણ પ્રણાલી પ્રચલિત હતી. જે ગામઠી શાળાઓ પંડ્યાની શાળાઓ કે ધૂળિયાની શાળાઓ તરીકે ઓળખાતી હતી, સામાન્ય રીતે બાળક 7 કે 9 વર્ષનો થાય ત્યારે તેને શાળામાં પ્રવેશ આપવામાં આવતો. શુભ મુહૂર્ત વિદ્યારંભ મહોત્સવ યોજાતો, જેમાં ગુરુજી અને અન્ય વિદ્યાર્થીઓ બાળકને વરઘોડા સ્વરૂપે ઘેરથી શાળાએ લાવતા. સરસ્વતી પૂજન બાદ ચોખાના વર્તુળમાં કલમથી કક્કો ભલેખ લખાવી શિક્ષણનો પ્રારંભ કરાવાતો. આ પ્રસંગે ગુરુજીને દક્ષિણા આપી બાળકોમાં મીઠાઈ કે ધાણી વહેંચવામાં આવતી. અભ્યાસની શરૂઆત એકડા કક્કો બારાખાડી અને શબ્દલેખનથી થતી. ગણિતમાં સવાયા અને 7.5ના પાડા, મોઢાના હિસાબ તથા નાણાકીય વ્યવહાર માટે આણું પાણુંની રેખા પદ્ધતિ શીખવવામાં આવતી. શિક્ષણના અંતિમ તબક્કાને હળાકાર કહેતા, જેમાં 12-13 વર્ષની ઉંમર સુધીમાં વર્ગમૂળ, ઘનમૂળ અને વર્ગ સમીકરણ જેવા જટિલ ગણિતના દાખલા ભણાવાતા. સાંજના સમયે હોશિયાર વિદ્યાર્થીઓને ડુમકા એટલે કે નાના ઢોલકના તાલ સંકેતો દ્વારા ડાંકા પલ્લવી, હાથના ઇશારાથી કરપલ્લવી અને લીલાવતીના વ્યવહારુ સમીકરણો તથા વ્યાજના દાખલા શીખવવામાં આવતા હતા. શાળાનો સમય સવારે 7 થી 11 અને બપોરે 2 થી 5 સુધીનો રહેતો અને સમગ્ર અભ્યાસકાળ 2 થી 3 વર્ષનો હતો. બાળકો ભોંય પર એટલે કે ઓટલે બેસી મોટેથી ગોખતા અને પાટી એટલે કે લાડી પર ધૂળ કે ચોમાસામાં પરપોટો ભાંગેલા રોડાનો ભૂકો નાખીને સફેદ કે ખડીથી લગતા શિક્ષકને દરરોજ અનાજ શાકભાજી કે રોકડ પૈસા આપવામાં આવતા. મુખ્ય મહેતાજી 4-5 સહાયકો રાખતા, જેઓ સવારે ગેરહાજર બાળકોને તેડી લાવતા અને નવો પાઠ આપતા. વડાની શાળા મોનિટર પદ્ધતિ દ્વારા હોશિયાર વિદ્યાર્થીઓ પાછળ રહેલા બાળકોને ભણાવવામાં મદદ કરતા, જેથી શિક્ષકો વ્યક્તિગત ધ્યાન આપી શકતા. ભણતર માટે પાટી, વતરણા, ખડી કે ગેરુ જેવા અત્યંત સસ્તા સાધનો વપરાતા. મહેતાજી અને મદદનીશોને નગણ્ય પગાર ઉપરાંત વિદ્યાર્થીઓ તરફથી મળતું અનાજ એટલે કે દાણો, ધનતેરસની દક્ષિણા અને આંખ પૂરા થવાના પ્રસંગે મળતી ભાગડી કે રોકડમાંથી આવક થતી. 6 થી 14 વર્ષના બાળકોમાં 30% ફી ભણતા બ્રાહ્મણ અને 70% ઉજળિયાત કોમના બાળકો હતા, જ્યારે દલિત બાળકોને શાળામાં પ્રવેશ નહોતો. ગેરહાજરી કે લેખન ન કરવા બદલ સોટીથી સજા થતી. સવારે રજા મેળવવા શિક્ષક પાસે હાથ ધરી સોટી અડાડવાની પ્રક્રિયાને રાહ મેળવવી કહેવાતી. આંખ પૂરા થાય ત્યારે પાટલો દિવાલે ઊભો કરી પૂજા કરાતી, જેને ઊભો પાટલો કહેતા. 12-13 વર્ષની વયે શાળા પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી સાહુકારની પેઢી ઉપર 1 થી 2 વર્ષ ઉમેદવારી ઇન્ટર્નશીપ કરીને વેપાર ધંધે વળગતો. સુરત, ભરૂચ, ખેડા અને અમદાવાદમાં 282 ગામઠી શાળાઓ હતી. શિક્ષકો મુખ્યત્વે બ્રાહ્મણ, પેઢી દર પેઢી વાણિયા, બ્રહ્મક્ષત્રિય અને જૈન હતા. વાંચન, લેખન, હિસાબ, નામા અને સુંદર લખાણ પર ભાર મુકાતો. માસિક નિયત વેતન ન હતું. અભ્યાસ પૂર્ણ થતાં રોકડ પુરસ્કાર, તહેવારો પ્રસંગોએ દક્ષિણા અને વિદ્યાર્થીઓ તરફથી અનાજ કે પૈસા મળતા. સુરતમાં જમીનનું ઉત્પાદન અને અમદાવાદમાં પસાયાતાની જમીન અપાતી. ભરૂચમાં વાર્ષિક સરેરાશ ₹50 અને ખેડામાં ₹150 થી વધુ વેતન ભાગ્યે જ હતું. શાળાનું સ્થળ મુખ્યત્વે મંદિર, મસ્જિદ, જમીનદારના મકાન કે વાળંદ, ઘાંચી, કુંભારના ઘરે શાળા ચાલતી. સરેરાશ 15 વિદ્યાર્થીઓ રહેતા. 11 વર્ષ પૂનમ, અમાસ અને તહેવારો પર રજા રહેતી. ભૂલો માટે અંગૂઠા પકડાવવા, ડોક પર ઈંટ મૂકવી, એક પગે ઊભા રાખવા કે નેત્રની સોટી મારવી જેવી શારીરિક શિક્ષા કરાતી. પ્રાચીન શાળાઓમાં વધારે પડતું તોફાની વિદ્યાર્થીઓ પર શિસ્ત માટે અત્યંત કઠોર શારીરિક શિક્ષાઓ કરવામાં આવતી, જેમાં જળા લગાડવી, પ્રાણીઓ સાથે કોથળામાં પૂરી જમીન પર ગબડાવવું, આંગળીઓ વચ્ચે લાકડી બાંધવી, નાક ઘસાવવું અને કાન ખેંચવા જેવી શિક્ષાઓનો સમાવેશ થતો. શાળાએ મોડા આવનારને સોટી મારવામાં આવતી. ઉચ્ચ શિક્ષણ અને સંસ્કૃત પાઠશાળાઓનું પણ ઘણું મહત્ત્વ હતું, તો એની વિગતમાં હું પડતો નથી, પણ આમ તમને થોડો ખ્યાલ આવી ગયો હશે કે પ્રાચીન ભારતની ગામઠી શિક્ષણ પદ્ધતિ કેવી હતી. અત્યારનું શિક્ષણ એ પણ કળસ્ફૂર્તિમાં છે. જે કંઈ શીખવે એ શિક્ષક હોય, તો આજકાલ સૌથી મોટા ટીચર્સ વિવિધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ બની ગયા છે. આ એક વાસ્તવિકતા છે. ગુરુકુલ શાળા, ગૂગલ, એઆઈ, શિક્ષક દિનના બદલાતા દિવસો. ગુરુકુલ શાળા, ગૂગલ, એઆઈ, શિક્ષક દિનના બદલાતા દિવસો, એની થોડી ઘણી વાત કરી લઈએ. ડૉક્ટર જુસ વ્હાઇટ અમેરિકાની વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં ભણાવે છે. વિષય તો કોમ્પ્યુટર સાયન્સ છે, પણ એમાં તેમનું સ્પેશિયલાઇઝેશન વળી પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ છે. એઆઈના વપરાશકારો પૈકી ઘણા
પ્રોમ્પ્ટ શબ્દને સારી

0: જાણતા હશે, ઘણા થોડી રીતે જાણતા હશે, અને ઘણાએ માત્ર સાંભળ્યો હશે. એઆઈ મોડલ જેમિની હોય, ગ્રોક હોય, ક્લોડે હોય કે બીજું ગમે તે હોય, તેને કંઈ કામ કરવા માટે સૂચના આપવી એ પ્રોમ્પ્ટ છે. યોગ્ય રીતે સૂચના આપતા આવડે તો જ એઆઈ મોડલ બરાબર કામ કરી શકે. એ માટેનું શાસન દુનિયાભરમાં વિકસી રહ્યું છે અને નામ છે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ. પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગમાં નિષ્ણાંત બનીને પ્રોફેસર વ્હાઇટ $25 કરોડથી વધારે ફંડ ભેગો કરી ચૂક્યા છે. આવા દાખલા જગતમાં ઘણા છે. એઆઈ શીખવીને, એઆઈના વિવિધ કોર્સ કરાવીને, એઆઈ એને કેમ શું પૂછવું એ સમજાવીને લોકો કરોડો કમાઈ રહ્યા છે. આ આજની શિક્ષણ પદ્ધતિ છે. એક સમય ગુરુકુળમાં થતું હતું એ કામ હવે એઆઈ કરે છે. ગુરુ દ્રોણ અર્જુનને પૂછે છે કે તને શું દેખાય છે, અને અર્જુન પક્ષીની આંખ વિધિ બતાવે એ ગુરુકુળ સમય આપણે જાણીએ છીએ. આધુનિક યુગમાં એ સ્થાન શાળા, કોલેજ અને યુનિવર્સિટીઓ લીધું. 21મી સદીની શરૂઆત એ કામ ગૂગલે માથે ઉપાડી લીધું. ગૂગલે દુનિયાભરની માહિતી આપણી આંગળીના ટેરવે લાવી દીધી. દરેક સવાલનો એક જ જવાબ હતો કે ગૂગલ કરી લો. પહેલાં જે સામાન્ય જવાબ માટે વિદ્યાર્થીઓને પુસ્તકાલયમાં ફાંફા મારવા પડતા કે નિષ્ણાતોને પૂછવું પડતું, તે હવે ગૂગલના સર્ચ બોક્સમાં ટાઈપ કરતાની સાથે ગણતરી સેકન્ડોમાં સ્ક્રીન પર આવી જાય છે. ગૂગલ ડિજિટલ ગુરુ બન્યું. સેલ્ફ લર્નિંગના નવા યુગની શરૂઆત થઈ. આ મોટો ડ્રામેટિક ચેન્જ કહેવાય. ફરી સમય બદલાયો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉદય થયો. ગૂગલ એક કાચો ગુરુ હતો. કોઈ સવાલ પૂછવા પડતે સેકન્ડો લિંક્સનો ઢગલો કરી દેતો. તેમાંથી સાચું શું અને ખોટું શું તે નક્કી કરવાનું કામ આપણું હતું. જેની સામે હવે એઆઈ માત્ર માહિતી જ નથી આપતું પરંતુ વાતચીતની શૈલીમાં સમજાવે પણ છે. એઆઈ અલગ અલગ સ્ત્રોતોમાંથી માહિતી વાંચીને તેને એક સીધા, સ્પષ્ટ અને વ્યક્તિગત જવાબમાં ફેરવી દે છે. લગભગ 42% લોકો હવે પરંપરાગત સર્ચ એન્જિનની જગ્યાએ એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. ગૂગલે પણ આ બદલાવ પારખીને સઢ બદલ્યા છે. ગૂગલના નવા એઆઈ ફીચરને કારણે સવાલ પૂછતા જ સૌથી ઉપર તૈયાર જવાબ મળી જાય છે. આ સીધા જવાબને લીધે અમેરિકા અને યુરોપના 60% જેટલા લોકો હવે કોઈ પણ વેબસાઇટ પર ક્લિક કર્યા વગર જ માત્ર જવાબ વાંચીને જતા રહે છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો ગૂગલ હવે વેબસાઇટનો રસ્તો બતાવવાની જગ્યાએ જાતે જ જવાબ આપી દેશે. IC3 IC3 ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં લગભગ 85% શાળાના વિદ્યાર્થીઓ હવે કરિયર માર્ગદર્શન અને કાઉન્સેલિંગ માટે એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. શૈક્ષણિક સર્વે મુજબ આજે 90%થી વધુ વિદ્યાર્થીઓ તેના અભ્યાસમાં કોઈ ને કોઈ રીતે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાંથી 71% વિદ્યાર્થીઓ માને છે કે એઆઈના કારણે તેમના શીખવાની ઝડપ અને પરિણામમાં સુધારો આવ્યો છે. તો આ ડ્રેમેટિક ચેન્જની વાત પણ આપણે કરતા જઈએ છીએ. આ પણ કન્ટેન્ટ ઘણી છે, પણ આજે વિદ્યાર્થીઓ એઆઈનો ઉપયોગ માત્ર સવાલોના જવાબ મેળવવા કે કોપી બનાવવા પૂરતો નથી કરી રહ્યા. તેઓ તેનાથી પોતાની કોડિંગની ભૂલો સુધારી રહ્યા છે, મોક ઇન્ટરવ્યુને પ્રેક્ટિસ કરી રહ્યા છે, અને અઘરા વિષયોને 10 વર્ષના બાળકને સમજાતા હોય એમ સમજાવો જેવા કમાન્ડ આપીને સરળતાથી સમજી રહ્યા છે. એઆઈ આજે 24x7 ઉપલબ્ધ પર્સનલ ટ્યુટરની જેમ કામ કરી રહ્યું છે. તો બંનેની કન્ટેન્ટ તો ઘણી છે, પણ આમાંથી મેં જૂનું શિક્ષણ અને આજના શિક્ષણની કમ્પેરિઝન કરી છે. અહીં મારી વાણીને વિરામ આપું છું. હપ્તાની વાત તમને ગમી હશે. જય વિજ્ઞાન, જય વિજ્ઞાન.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાત ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129688 9512996688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95129688 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

ત્યારે જ પડશે તેવું લાગતું હતું. વાદળો પાછળ તોફાન સંતાયેલું હોય તેમ આકાશ સુમસાન, નિશબ્દ અને સ્થિર હતું. સુપ્રિયા અને હું બંને ઉદ્વિગ હતા, છતાં શાંત હતા. ગણેશ શાસ્ત્રીના વાક્ય શ્રદ્ધા હોવી જોઈએની જાણે કસોટી કરી રહ્યો હોવ તેમ હું શ્રદ્ધાવાન થવાની કોશિશ કરતો ચાલતો રહ્યો. સુપ્રિયાના મુખ પર દ્રઢતા અને વિશ્વાસ ટકી રહેલો મેં જોયા, પણ હજી મને પોતાને આવો ભાવ જાગ્યો ન હતો. સુમસાન સડક ચારે તરફ ટેકરીઓથી ઘેરાયેલી વનભૂમિને ચીરતી ચાલી જતી ડામરની પાકી સડક, માથે ગોરમ ભાયેલું પણ હલચલ રહિત નિશ્ચલ આકાશ, અચાનક સામે એક ટેકરી પર વીજળી પડી. મેં ચમકીને ભયાનક ગડગડાટી સાંભળવા જાતને તૈયાર કરી, પણ મોટા ચચરાટ સિવાયનો કોઈ અવાજ થયો નહીં. થોડે આગળ વધતા જ આકાશમાંથી જાણે કાપડનો ચંદરવો ચીરાતો હોય તેવા ચચરાટ સાથે તેજ લિસોટો બીજી એક ટેકરીને સ્પર્શ્યો. સુપ્રિયા પણ ચમકી ગઈ. અમે બંને જણ ડામરની સડક પર પહોંચ્યા. સડક પાર કરીને તે પહેલાં તો કાળા આકાશમાંથી લંબાતો એક તેજ લિસાટો સડક પર તતડી ઉઠ્યો. માથા પર મહાવસ્ત્ર ચીરાતું હોય તેવો ચચરાટ થયો. સુપ્રિયાએ મને હાથ પકડીને ખેંચ્યો અને અમે બંને જણ દોડીને સડક પર નાળામાં ઉતરી ગયા. બીતુબંગા પણ પાછળ જ આવ્યા. મારા ગાત્રોમાં ભય વ્યાપી ગયો. સુપ્રિયા પણ થતરી ગઈ. સાવ એટલે નજીક કદમ બે કદમ દૂર વીજળી પડી અને કોઈ માણસ જરા પણ ઈજા વગર બચી જાય તેની મનોદશાનું વર્ણન કરવું અશક્ય છે. સ્વયં અનુભવ્યા વગર એ સ્થિતિને સમજવી શક્ય નથી. કહી કે લખીને એને વર્ણવાનું સામર્થ્ય ભાષા પાસે નથી હોતું. એ એક એવી સ્થિતિ છે જ્યાં ભય, અભય, દુઃખ, આનંદ અને સ્મૃતિઓ સહિત અનેકવિધ લાગણીઓ મનને ઘેરી વળે છે. એ અનુભૂતિ પાસે ભાષા મૌન રહી જાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ધ્રુવભટ લિખિત તત્વમસી. અમે નાળામાં ઉતર્યા અને વરસાદના મોટા ફોરા પડ્યા. સૂકા પાંદડા

ઉપર અને વૃક્ષો પર પડતા ટીપાએ વન ગજવી મૂક્યું. મને હતું કે હવે એ ઝંઝાવાતી પવન ફૂંકાશે અને આકાશ ગમરોળાશે, પણ એવું ન થયું. ટપ ટપ છાંટા પડતા રહ્યા અને બાકીનું વાતાવરણ સ્થિર રહ્યું. હવામાં સુગંધ પ્રસરી પણ ઠંડક ન થઈ. થોડી વારે છાંટા પડતા પણ બંધ થઈ ગયા. સુપ્રિયાનું ધ્યાન આ કશામાં ન હતું. તે પૂર્યા પાસે પહોંચવાને શક્ય તે તમામ પ્રયત્ન તેને બચાવી લેવા સિવાયનું કશું વિચારથી નહીં હોય તેવું મને લાગ્યું. મને શરમ આવી. સુપ્રિયા આટલી નાની વયે પણ માતા પોતાના બાળક માટે કરે તેટલા પ્રેમથી પૂર્યા માટે બધું જ કરી છૂટવા ઈચ્છે છે. સુપ્રિયા જે રીતે આ આદિવાસીઓને પ્રેમ કરે છે, તેમની ચિંતા કરે છે, એમાંનું કંઈ હું કરતો નથી. જ્યાં સુધી હું એ નહીં કરી શકું ત્યાં સુધી કદાચ હું એ એક શિક્ષક તરીકે ખ્યાતિ પામીશ. એકાદ બે આદિવાસી જાતિઓ પર રિસર્ચ પેપર કે રિપોર્ટ તૈયાર કરીશ, બસ. એથી વિશેષ કશું નહીં હોય. હું ઈશ્વરમાં માનતો નથી, મેં ક્યારેય પ્રાર્થના કરી નથી, છતાં આ પળે મનોમન ઈચ્છતો હતો કે એવી કોઈ શક્તિ જો આ સૃષ્ટિમાં હોય તો તે મને આટલો પ્રેમ અને આટલી સમજણનું દાન કરે કે આ સદા સદા સત્ય રૂંગશેલા નર્મદાના પરમ પારદર્શક જળ જેવી નિર્મળ મતીથી હું જેને ગંદા અભણ અને ગમાર માનું છું તેઓને ચાહી શકું. ધૂલી ટોલા પહોંચતા સુપ્રિયાને હું આદિવાસીઓના ટોળા પાર કરતા સીધા ચોરા તરફ ગયા. ગામમાં ઝૂંપડાઓ ખાલી હતા. માણસો ગામ બહાર ટોળે મળ્યા છે. ચોરામાં ત્રણ જણ જાતિના ડાયાઓ, એક સ્ત્રી અને બીજા બે પુરુષોથી વધારે કોઈ હતું નહીં. ડાયાઓએ સુપ્રિયાને હાથ જોડ્યા, પણ મારી હાજરી તેમને બહુ ગમી હોય તેવું લાગ્યું નહીં. બીતુબંગા ચોરાથી દૂર એક પથ્થર પર બેઠા. આગળ શું થાય છે એ જણાવીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ. ત્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ધ્રુપટ લિખિત તત્વમસી. ડોશી, સુપ્રિયાએ પેલી સ્ત્રીને કહ્યું, સી છે આ બધી ધમાલ? તે સ્ત્રી એકદમ પોક મૂકી

ને રડી પડી. પુર્યા ડાકીન ભયલી રે, ઓ મારે મારી છોરી ડાકીન ભયલી. સુપ્રિયા ડોસીની પાસે બેસી ગઈ અને ખીજાઈને કહ્યું, રોયા વગર વાત કર, શું થયું? પણ પુર્યાની માં રડતી જ રહી. રડતા રડતા તેણે જે કહ્યું તે સાંભળીને મારા રૂવાટા ઊભા થઈ ગયા. પુર્યાની બહેન રામબલીનો છોકરો ગઈકાલથી ગુમ હતો. બધા તેને શોધતા હતા ને આજ પરોઢે નદીની ભેગડમાં જોયું તો પુર્યા અડધો ખાધેલો છોકરો લઈને બેઠી હતી. માની ન શકાય તેવી હકીકત સાંભળીને હું મૂઢ થઈ ગયો. પુર્યા બાળકને મારી ખાય તે માનવા હું કોઈ કાળે તૈયાર નહોતો. સુપ્રિયાએ પાછળ ફરીને પેલા પુરુષોમાં એકજણને પૂછ્યું, રામબલી ક્યાં છે? ભાગ ગઈ, તેણે કહ્યું. કા વાસ્તે અહીંયા રૂકે? ડાકીન ઉસે છોડે કે કા? ભાગવા શું કામ દીધી? તારી વહુ પર આવડું આળ ઉઢાડે એને ભાગવા દેવાય? છોરે કો ખા ગઈ, રામબલી કો બી ખા જાવે, કા વાસ્તે રૂકે? ઓ પેલાને કંઈ જ ખબર ન પડી. પુર્યાનો મરદ ખરેખર ગમાર છે તેની મને ખાતરી થઈ ગઈ. હવે મને લાગ્યું કે મારે સુપ્રિયાની વારે જવું જોઈએ. મેં આગળ આવીને કહ્યું, છોકરાને કોઈ જાનવરે મારી નાખ્યો હોય અને પુર્યા તેને લઈ આવતી હોય. હું પૂરું બોલી રહ્યો તે પહેલાં સુપ્રિયાએ હાથ લંબાવીને મને કંઈ ન બોલવા ઈશારો કર્યો. હું અટકી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

સુપ્રિયાએ પેલી સ્ત્રીને કહ્યું, સારું હવે સાંભળ, હું પૂર્યાને મારી સાથે લઈ જાઉં છું, ત્યાં જ રાખીશ, અહીં નહીં આવવા દઉં. મારા અનહદ આશ્ચર્ય વચ્ચે પૂર્યાની મા, તેનો પતિ અને ત્રીજો તેનો ભાઈ હોય તેવો દેખાતો પુરુષ

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુપટ લેખિત તત્વમસી. ચલા જા અહીંયાથી, તે ગરજતી બોલી. ખા જાઉં તું ને, દેખતા નહીં, મુડાકીન ભયલી. તેનું દેહ ધ્રુજતો હતો. સુપ્રિયાએ સામે એવી ચીસ પાડી, કોણ કહે છે કે તું દાકણ છે?

આ મરદને બી બોલા, પુર્યાએ કહ્યું. રામબલી બોલા, સબ ડાયાલોગ બોલા, હું ડાકીન ભૈલી. અને પછી ઉમેર્યું, રામબલી કા મરદ બી બોલા, હું છોરો કો ખા ગઈ. અચાનક મારા મનોજગતમાં અનેક સમીકરણો રચાઈ ગયા. માનવ સંબંધો લાગણીઓના કેવા નાજુક જાળા રસ્તા હોય છે. મને પ્રત્યક્ષ દેખાયું રામબલીનો પોતાની માનો ડાયાઓનો બધાનો આક્ષેપ પૂર્યા સહી જાત. પોતાનો પતિ તો પોતાની સહાય આવવાનો જ નથી તે પણ પૂર્યા જાણતી હતી. પણ રામબલીનો પતિ, તેનો બનેવી, જેની સાથે તે હસતી રમતી આનંદતી, તે તેનો સાચો મિત્ર પણ પોતાને સમજી ન શક્યો. તે વાત પૂર્યાનું મન જીરવી ન શક્યું. જે પળે રામબલીના પતિએ તેને ડાકણ કહી અને પોતાના બાળકની હત્યારણ ગણી, તે જ ક્ષણે પુરિયાએ સ્વીકારી લીધું કે તે પોતે ડાકણ થઈ ગઈ છે. આવા નજીવા કારણસર તે સ્ત્રી મરવા તૈયાર થઈ છે. તેના મનમાં શું છે તે અંતર્યામી જાણે, અને સત્ય શું છે તે નદીની અવાવરૂપ ભીખડો જાણે છે. આદિવાસીઓનો શોર બકોર અને ખડગની ધાર, આ બંનેમાંથી કોઈની ભાષા સમજશે નહીં. હું શું કરવું, હવે શું કરવું તે અમે વિચારી ન શક્યા. ઝૂંપડીમાંથી બહાર નીકળીને સુપ્રિયાએ આજુબાજુ જોયું. દરમિયાન પુરિયા બહાર ધસી આવી. ડાયાઓ તથા બીજા બે પુરુષોએ મળીને તેને પકડી લીધી. ડાયાઓએ કંઈક વિચિત્ર સાથ કર્યું અને ગામ બહાર ઊભેલા જુવાનિયા દોડી આવ્યા. અમે ઘેરાઈ ગયા. પુરિયા પોતે છૂટવા માટે જરા પણ તૈયાર હોત તો અમારો પ્રયત્ન સાર્થક થાત, પણ આટલા બધાની સાથે તે પણ અમને દૂર ધકેલતી હોય તેમ ખસી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

ચાલ્યો. પૂર્યાને ઉચકી લેવામાં આવી. ચોરા પર ચડીને કેટલાક યુવાનો આ તાલ જોતા હતા. રામબલીનો વર પણ તેમાં હતો. અચાનક સુપ્રિયા ચોરાના ઉકલે ચડ્યાને જોરથી બૂમ પાડી, પૂર્યા હો! પૂર્યાએ ચોરા તરફ જોયું, તે જ પળે સુપ્રિયાએ હતી તેટલી તાકાતથી રામબલીના વરના મુખ પર તમાચો જડી દીધો. બધા હતપ્રત થઈને જોતા રહ્યા અને વળતી જ પળે પૂર્યાએ છૂટવાનો પ્રયત્ન કરતા ચીસ પાડી, મૂને નહીં ખાયા છોરકો. પણ એ પહેલાં તો ટોળું હો હો કરતું દોડ્યું અને વળાંકમાં ઢોળા ઉતરી ગયું. બીતુબંગા આવ્યા ત્યારથી જ પથ્થરની મૂરત જેમ બેસી રહ્યા હતા. તે ઊભા થઈને સુપ્રિયા પાસે આવી ગયા. હવે શું કરવું તે વિચારતો હું મૂંઝાઈને ઊભો રહ્યો. સુપ્રિયા ઢીલી પડીને ચોરા પર બેસી પડી. બીતુએ કહ્યું, માર દેંગે શામ તલક, અંધેરા હોવે તો ડાકિન કો નહીં માર પાવે. આસુરી શક્તિ રાત્રે બળવત્તર બને છે. ખ્યાલે ડાકણનો વધ સાંજ પહેલાં કરવાની તૈયારી થઈ ચૂકી હતી. જે નદીની ભેખડોમાં તે મળી આવી હતી ત્યાં જ તેના અંતિમ શ્વાસ લેવાશે. સુપ્રિયા ઉઠી. કંઈક નિર્ણય કર્યો હોય તેમ તેના મુખભાવો બદલાયા. બાજુના ઝૂંપડાના છાપરામાં ભરાવેલી મોટી ફરસી ખેંચીને તેણે હાથમાં બરાબર પકડી અને પૂરા વેગથી તે નદીના વળાંક તરફ દોડી. તે શું કરવા જઈ રહી હતી તે સમજાવતા વેત જ હું અને બીતુબંગા તેની પાછળ દોડ્યા. મેં મારી તમામ શક્તિ ભેગી કરીને ચીસ પાડી, સુપ્રિયા રહેવા દેજે. પણ તે ઘણી ઝડપથી દોડી ગઈ. અમે પાછળ રહી ગયા હતા. તેણે પકડી પાડીએ તે પહેલાં નદીના વળાંક પાસે તે પોતે જ થંભી ગઈ અને ફરસીને જમીન પર ફેંકી દીધી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સુપ્રિયાની પીઠ અમારી તરફ હતી. વળાંક પાછળ નદીમાં તે શું જોઈ રહી હતી તે અમને દેખાતું ન હતું. ઉતાવળે પગલે અમે સુપ્રિયા પાસે પહોંચ્યા. વળાંક પાછળ જોયું તો નીચે ઉભેલું ટોળું શાંત થઈ ગયું હતું. નદીના સામા કિનારા પરથી ગંડુ ફકીર હથેળીમાં સળગતા કોલસા પર ધૂપ નાખીને હટોહટો કરતો ટોળા તરફ આવતો હતો. તેની પાછળ બે લંગોટધારી આદિવાસીઓ. તે ત્રણેય જણની પાછળ મુખ ઢંગાય તેમ મુખ ઢાંકતું મલીર ઓઢીને ધટ પગે ચાલી આવતી હતી કાલેવાલી માં. પાછળ થોડે દૂર સાંઠસાલી ટોળાના થોડા યુવાનો દટ્ટતાથી ઊભા રહીને તેમની દેવીને જતી જોઈ રહ્યા હતા. હું નદી તરફ જવા આગળ વધ્યો કે સુપ્રિયાએ હાથ પકડીને મને રોક્યો. અમે ત્યાં જ ઊભા રહીને જોયા કર્યું. આદિવાસીઓના ટોળામાં કેડ પડી ગઈ. ગંડુ ફકીર તે કેડી વચ્ચે આગળ વધ્યું. ધૂપવાળી હથેળી તેને આગળ ધરી રાખી હતી. પૂર્યા પાસે પહોંચતા વીજ તેણે ધૂપનો ધુમાડો પૂર્યાના મુખ પર ફેર્યો. બીજે હાથે જોળીમાંથી કંઈક કાઢીને પૂર્યાને માથે ફેંક્યું અને તરત જ પૂર્યાનો હાથ પકડીને પાછો ટોળામાંથી બહાર તરફ ચાલ્યો. કાલેવાલી માં ટોળા સુધી ન આવતા થોડે દૂર ઊભી હતી. પૂર્યાને ખેંચતો ગંડુ ફકીર કાલેવાલી માં પાસે પહોંચ્યો. ટોળા સામે જોઈને તેને સળગતો ધૂપ અને કોલસા પૂર્યાની આજુબાજુ વેર્યા અને મોટે અવાજે બોલ્યો, બાંધા હૈ માને ઇસ દાકિન કો, લે જાકે બંધ કર દેગી, ફિર કભી નહીં આયેગી યહાં પે. આટલું કહીને ગંડુ ફકીર ચાલતો થયો. પૂર્યા, કાલેવાલી માં અને પાછળ સાઠસાલી ટોલાના લંગોટધારી યુવાનો પણ ધીમે ધીમે સામા કિનારાની ભેખડ ઉપર ચાલ્યા ગયા. આ બધું એટલું ઝડપથી બની ગયું કે કોઈ કંઈ વિચારીને બોલે તે પહેલાં તો પૂરું થઈ ગયું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુપટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

સુપ્રિયાએ મારી સામે જોયું. તેના મુખ પર શાંતિ જોઈને મને આનંદ થયો. ગામમાં ગયા વગર અમે સીધા સડક પર ચાલ્યા. બીતુબંગા અમારી આગળ ચાલ્યા. રસ્તે ચાલતા સુપ્રિયા બોલી, ઝુરકા, તે કામ કર્યું ખરું? મેં ચમકીને સુપ્રિયા સામે જોયું. મેં પણ ઝુરકાને બિરદાવ્યો. કાલેવાલીમાં ગંડુ ફકીર બધાને એકસાથે સમયસર પહોંચાડવા ઝુરકો આટલા ટૂંકા સમયમાં ન જાણે ક્યાં ક્યાં પહોંચ્યો હશે. સુપ્રિયા માત્ર મલકી. અબૂદ આદિવાસીઓના ભોળા ગુનાઓને ધોઈ નાખવા હોય તેમ આકાશ ઓચિંતું વરસવા માંડ્યું. જેમ તેમ અમે સડક સુધી તો પહોંચ્યા. હવે બીજા 2.25 કલાક આ વર્ષામાં વનુમાં ચાલવું શક્ય ન હતું. સડક પર જ પડતા બેસી ગયા અને એક ટ્રક આવી તેમાં બેસીને શહેર સુધી પહોંચ્યા. ગુપ્તાજી ઘરે જ હતા, તેમના પત્ની અને મા પણ હતા. અભિષે લગાયા અપને પાછળ, છોરી તનને તો ક્યાં કહું. માજી અમને બંનેને ધમકાવ્યા. વરસાદમાં પલળતા આવ્યા હતા એથી માજીને એટલો ક્રોધ આવ્યો હતો, એટલી જ ચિંતા થઈ. તરત જ અમને અંગુછા અપાયા. બીતુબંગાને પણ ખાદીના ગમછા જેવું આપ્યું. લે મેરે પોતે કા હૈ, આ જાવેગા તુને, કહેતા જ મને નવો લેંગો અને જબ્બો કાઢી આપ્યા. સુપ્રિયાએ તો ગુપ્તાજીના પત્ની અંદર લઈ ગયા. મેં બાથરૂમમાં અને બીતુબંગાએ ફળીના કમરામાં કોરા થઈને કપડાં બદલ્યા. તરત જ ચા અને પકોડા આવ્યા. આટલું ઝડપથી બધું સંભાળી લેવાની આવડત માત્ર સ્ત્રીમાં જ હોઈ શકે તે વિચારતા મેં બધાની સાથે નાસ્તો કર્યો. કહાં ભટકતે થે, પાર્વતી માતાએ પૂછ્યું. જવાબમાં સુપ્રિયાએ તેમને બધી વાત કહી. માજીએ ધીરજપૂર્વક બધું સાંભળ્યું અને સ્વગત બોલતા હોય તેમ જે શબ્દો કહ્યા તે પરથી જાણ્યું કે સુપ્રિયાએ એક જ રાતમાં 20-20 ગાઉનો પંથ કાપીને ધાડ પાડવાની આવડત ધરાવતા યુવાન ઝુરકાની શક્તિનો સન્માર્ગે ઉપયોગ કરી જાણ્યો અને ઝુરકાએ તે વિશ્વાસથી નિભાવી જાણ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

રાત્રે બધા જુદા જુદા ઓરડામાં સૂતા, બહાર તો વરસાદ હતો. માજી રાત્રે એક આંટો મારા કમરામાં પણ મારી ગયા. મેં સૂતા સૂતા જોયા કર્યું, મને બરાબર ઓઢવા પાથરવાનું મળ્યું છે તે, અને હું સૂઈ શક્યો છું કે નહીં તે જોવા આવ્યા હશે. મોડું થઈ ગયું ન હોત તો કદાચ હું હાલરડું સંભળવાની ઈચ્છા વ્યક્ત કરત. સવારે ગુપ્તાજીએ ઉતાવળ કરી, ઠહેરે હોંગે લોગ અમારી રાહ મેં, કહેતા તે જલ્દી જલ્દી બહાર નીકળ્યા. તેમને કોઈ કામ સર જવું હશે તેવું લાગ્યું. અમે પણ ઝડપથી તેમની સાથે ગયા. ડ્રાઈવર જીપ તૈયાર કરીને બજારમાં આવી ગયો હતો. અમે બેઠા કે તરત નીકળ્યા. થોડે દૂર જતાં જ બે ચાર આદિવાસીઓ રસ્તાની કોરે બેઠેલા દેખાયા. ગઈ રાતના વરસાદથી ધોવાઈને સ્વચ્છ થયેલા વનુની હળવાશ આદિવાસીઓના મુખ પર દેખાતી ન હતી. ગુપ્તાજીએ જીપ ધીમી પાડી. જીપ ઊભી રહી કે પેલા ટોળામાંથી બે ત્રણ જણ આગળ આવ્યા. એક જણે રોકડ રકમ ગુપ્તાજીને આપી, બીજાએ મધ આપ્યું અને ત્રીજાએ હાથ જોડીને ઊભો રહ્યો. અગલી પૂરણ માસી પર દેના, ગુપ્તાજીએ કહ્યું. આ સાથે જ મને યાદ આવ્યું કે ગુપ્તાજીને વ્યાજ દેવાનો આ દિવસ છે. બાબરિયાએ મને

આ કહેલું તે સમયે મને હતું કે વ્યાજ આપવા ગુપ્તાજીની દુકાને જવું પડતું હશે. આમ રસ્તાની કોરે બેસીને જીપ લઈને ગુપ્તાજીની રાહ જોવાતી હશે તે મને ખબર નહોતી. ગુપ્તાજીને મેં આ પ્રથા વિશે પૂછ્યું તો કહે, હિંમત નહીં જુટા પાતે, શહેર મેં આને કી, બસ યહાં તલક આવેંગે. જીપ ચાલી, હું અરણ્યોના નવા રૂપને નિરખતો બેસી રહ્યો. પાછળ રસ્તો સરતો જતો હતો. હવે ચોમાસું આવ્યું એટલે લીલોતરી વધશે. જંગલો જાત જાતના વેલ બુટ્ટાઓથી સોહામણા શોભી ઉઠશે. પતંગિયા અને જીવજંતુઓ પ્રકૃતિના રહસ્યોને છતા કરવા આવી પહોંચશે. વળી થોડે આગળ અર્ધનગ્ન આદિવાસીઓને ટોળે મળીને ઊભા હતા. જીપ ઊભી રહી. વ્યાજરૂપે પૈસા અથવા મત કે કોળું કાકડી જમા કરાવવાનો સિલસિલો ચાલ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ પટલે કે તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આવો આર્થિક વ્યવહાર મેં અગાઉ ક્યાંય જોયો સાંભળ્યો નહોતો. ભૂતકાળમાં ગુપ્તાજી પાસેથી થોડી ઘણી રકમ કે અનાજ કાપડ ઉધાર લીધા હશે એકમાત્ર કારણે આ અર્ધવસ્ત્રા આદિવાસીઓ આજે પૂનમ છે તે યાદ રાખીને વિકરાળ વનો અને ગિરિકંદરાઓ પાર કરતા આ રસ્તાની ધારે આવી પહોંચે છે. શહેરની દિશામાંથી જીપ ન આવે ત્યાં સુધી રાહ જોઈને બેસે છે. એકાદ જણ પૈસા આપવા ન આવે તો તમે તેને ક્યાં શોધો? જીપ ઉપડી પછી મેં ગુપ્તાજીને પૂછ્યું, શ્રીહરિ. ગુપ્તાજી મસ્તક પર હાથ ફેરવતા બોલ્યા. પછી મારા તરફ ફરીને કહે, એસા નહીં હોવે, વે લોગ જરૂર આવેંગે. કોઈ લખાણ હિસાબ કર્યા હોય તમે? મેં પૂછ્યું. નહીં રે નહીં, ગુપ્તાજીએ કહ્યું, લેનદેન ચલતી રહેતી હૈ. પછી મેં ઉમેર્યું, અગર મોટી બાત હોવે તો અપના ઘર લિખત દેતે હૈ કભી કભી. ઘર? મને હસવું આવ્યું. આ લોકોના ઘર તમે જોયા છે? મેં પેદા હિ આઉ ભાઈ, ગુપ્તાજીએ કહ્યું. સબ જાનતા હું, કિસી કો ભી અપના ઘર નહીં હૈ. કહી થોડું અટક્યા. પછી ફરી શ્રી હરિ બોલીને માથે હાથ ફેરવીને આગળ કહ્યું, બરસાદ મેં બહે જાવે, દિવાલી પે બને ઇનકી ઝોપડિયા વો ભી સરકારી જમીન પર, ન કોઈ ખત ન કોઈ દસ્તાવેજ. કહીને ગુપ્તાજી ઊંડો શ્વાસ લીધો અને એકલા જ બોલતા હોય તેમ બોલ્યા, ફિર ભી ઘર તો આખિર ઘર હોતા હૈ, તુમ નહીં સમજોગે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મને સમજાઈ ગયું, બહુ સ્પષ્ટ સમજાઈ ગયું કે આ ભલા ભોળા આદિવાસીઓને જે ગીરવે મૂક્યું હોય તે ઘર નથી જ હોતું, ઘર તો માત્ર બહાનું છે. આ લોકો ગીરવે મૂકે છે સ્વયં પોતાની જાતને. દેવાદાર ઘર નથી, દેવાદાર છે ગુપ્તાજી પાસે ધન અનાજ કાપડ લેવા પગે ચાલીને ગયેલું અસ્તિત્વ.

તેનું નામ. એ અસ્તિત્વને એ નામને બંધન છે કે તેણે દેવોને વ્યાજ ચૂકવવા. પૂનમને દિવસે વનુ ખુંદીને રસ્તાની એક તરફ ઊભા રહી જવાનો આદેશ આ બધાને પોતાને અંદરથી જ મળે છે, બહારથી નહીં. આમાંનો કોઈ પણ દેણદાર જો પૈસા ન ચૂકે તો ગુપ્તાજી કોઈ કાળે તેમનું લેણું વસૂલી શકે તેમ નથી. આ સત્ય હું જાણું છું, ગુપ્તાજી પણ જાણે છે અને સ્વયં પેલા દેવાદારૂ પણ જાણે છે. પરંતુ સાથે સાથે એ લોકો એ વાત પણ એટલી જ નિષ્ઠાથી જાણે છે કે તેઓ એવું કરવાના નથી. એમ ન કરવું તે જ ધર્મ છે. ગણેશ શાસ્ત્રીએ કહેલી તેવી સંસ્કૃતિ આજ્ઞા પણ હોઈ શકે. કદાચ આ સરળ સમજણ પણ એક કારણ હોય કે જેને લીધે આ દેશ હજારો વર્ષોથી ટકી રહ્યો છે. ગણેશ શાસ્ત્રીએ મને જોવાનું, જાણવાનું અને આ દેશના માનવીઓને ઓળખવાનું, ઘેરા કાળા પથ્થરો વચ્ચેથી વહી રહેલી નર્મદા જેટલી જ જૂની આ સંસ્કૃતિના તાણાવાણાની બારીકાઈને સમજવાનું સૂચવ્યું છે. પરંતુ મને લાગે છે કે હું મારું બાકીનું આખું જીવન માત્ર આ જ કામ માટે દેશા ટર્ન કરવામાં વિતાવું તો પણ દેશને આ પ્રજાને પૂરેપૂરી ઓળખવાનું શક્ય નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આવતા એપિસોડમાં જલ્દીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

लो पालनपुर 90.4 मेगाहर्ट्ज़ पर रेडियो पालनपुर पर बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आप सौना अवाज इतले रेडियो पालनपुर पर हूँ आरजे एआर लईने आवु छु डॉलर वहु नवलकथा जेना रचयिता सुधा मूर्ति अने गुजराती में अनुवाद कर्यो छे सुधा मेहताए। सुंदर बजानी मानवीय संबंधोनी साथे मानवनी अपेक्षाओनी वातो ए आ नवलकथामां वर्णवामां आवी छे। नवलकथामां आजना समयमां पण ज्यारे आपणे डॉलरने पसंद करीए छीए अने विदेशनी कमाणी वधु होय ज छे, पण ते मेळवानी गेलछा અને એમાં આપણા સંબંધો કઈ રીતે જુદી જુદી રીતે મૂલવવામાં આવે છે એ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આમ છતાં પ્રસિદ્ધિ અને પૈસાની આ લાલચ એ માણસને ત્યાં દોરી જ જાય છે। કેટલાક લોકો તે સમજી શકે છે અને કેટલાક સમજવામાં નિષ્ફળ જાય છે, ને અંતે ક્યારેક એ સમજણ પાછી પણ આવે છે, પણ ત્યાં સુધીમાં સમય અને સંબંધો વચ્ચેની ખટાશ વધી પણ જાય। આવા જ કેટલાક અંતરંગ સંબંધો અને એ વચ્ચે રચાયેલી માયાજાળ આ નવલકથામાં બહુ જ સુંદર રીતે સુધામૂર્તિએ વર્ણવી છે। તો આવો આપણે ગયા એપિસોડમાં જ્યાં અટક્યા હતા ત્યાંથી આગળ વધીશું આજના આ એપિસોડમાં, અને એ પહેલાં લઈએ આ નાનકડો વિરામ। ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

ધનવાન પુત્રના અમેરિકાના ઘરમાં નીલાવા દાખલ થયા. તેમને ધાર્યું હતું તેવું સ્વાગત તો ન મળ્યું, પણ આ અણધાર્યા એ આકસ્મિક બનાવને પણ ગળી ગયા. અનિતા ઘરની અંદર ગઈ અને એક કિંમતી સોફા ઉપર બેસીને નીલાબા ઘર પર ધ્યાન આપવા લાગ્યા. એક ધનવાનના ઘર જેવું આ ઘર હતું. કિંમતી ગાલીચાઓ, સુંદર પડદાઓ, મોટું ટીવી, સુખડ અને ચાંદીમાંથી બનાવેલી કલાત્મક ચીજોને દર્શાવતું કબાટ અને એવું ઘણું જણાયું જેથી એક ધનિક કુટુંબની જીવનશૈલી નજરે ચડે. એક મસ્ત મોટું ઝુમ્મર પણ બેઠક રૂમમાં લટકતું હતું. અમદાવાદમાં કૃષ્ણકાંતના મકાન કરતાં પણ આ ઘર ઘણું વધારે ભવ્ય હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી નવલકથા ડોલર વહુ. બા, તમારા માટે ચા મૂકું? અનિતાએ પૂછ્યું. ના, હમણાં નહીં, સ્નાન પહેલાં હું ચા પીતી નથી. પહેલાં મને બાથરૂમ બતાવ. બાથરૂમ પાસે જ્યારે નીલાબા પહોંચ્યા અને અંદર જે જોયું તેથી ઘણા વ્યથિત થઈ ગયા. અરે, અહીં તો બાથરૂમમાં જ સંડાસ પણ છે. અહીં સ્નાન કરેલું હોય તો પૂજા માટે ન ચાલે. સંડાસ વિનાનું બાથરૂમ મને બતાવ. અનિતાએ શ્યામની સામે જોયું. માતાને તેણે સમજાવતા કહ્યું, બા, અમેરિકામાં આ બે ચીજો અલગ અલગ ન હોય. નહાવાનું અને સંડાસ સાથે જ હોય. અમારા ઘરમાં બધા જ બાથરૂમોમાં આમ જ છે. તારું કહેવાનું એમ છે કે તારે ત્યાં ઘણા બાથરૂમો છે અને એક ઘરમાં એક જ બાથરૂમ એવું નથી? ના બા, અહીં એવું કશું નથી. અમારા ઘરમાં ત્રણ બાથરૂમો છે. તમે તમારે આંખો મીચીને સ્નાનથી પરવારી જ લો. એમ જ માની લ્યો કે સંડાસનું કમોડ અહીં છે જ નહીં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર આ સુંદર મજાની નવલકથાના અંશો. વિરામ બાદ તેને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બા, આંખો મીચીને એવું વિચારો કે કમોડ છે જ નહીં, અને નાહી લ્યો અને કામ પરવારી લ્યો. શ્યામ, આ બાથ ટબમાં તો મેં કદી સ્નાન કર્યું જ નથી. મને ડોલ આપ, તે જ હું ટબમાં ગોઠવીશ અને પછી નાહીશ. પણ ઘરમાં કોઈ ડોલ હતી જ નહીં, અને શ્યામે નોંધી લીધું કે કોઈ ઇન્ડિયન સ્ટોરમાંથી હવે તેમણે બા માટે ડોલ લાવી આપવાની છે. અત્યાર પૂરતું તો ઘરનું સૌથી પહોળું ને મોટું વાસણ લઈ તેમાં ગરમ પાણી ભરી આપવામાં આવ્યું અને કામ ચાલ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર તમારા આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આમ એક અસંતોષજનક સ્નાન કરી લઈને જ્યારે નીલાબા કપડાં પહેરીને બહાર આવ્યા તો જોયું કે ઘરની બહાર તો અંધારું થઈ ગયું હતું. તેમણે ઘડિયાળ સામે નજર નાખી. અરે, હજી તો 4 જ વાગ્યા હતા. ખૂબ જ આશ્ચર્યથી એમણે પૂછ્યું, હે શ્યામ, આટલું વહેલું અંધારું થઈ જાય? હા બા, શિયાળામાં આમ જ થાય. ચા પીને શ્યામે તેમને ઘર બતાવ્યું. તે બોલ્યો, અમારું ઘર તો સામાન્ય જ છે બા, સુવા માટે ફક્ત 5 ઓરડા અને 2 ગેરેજ છે. દરેક ઓરડામાં રેશમી સુવાળી જાજમ પાથરેલી હતી. ગાદલા પણ ઘણા નરમ હતા, ડ્રેસિંગ ટેબલ પણ સ્ટાઇલિશ હતા, અને છતાં શ્યામ ઘરને સામાન્ય કહેતો હતો. ખરેખર આશ્ચર્યની વાત. પોતાને થયેલા ઊંડા સંતોષને વ્યક્ત કરતા નીલાબા બોલ્યા, બેટા, તારું ઘર તો મોટા મહેલ જેવું છે. ના બા, અહીં તો બધા પાસે આવા જ ઘરો હોય છે. જ્યારે બાપુ અમને શાળામાં સંસ્કૃત ભણાવતા હતા ત્યારે તેમણે એક જ વાત મને કહેલી, તે મને હજી યાદ છે. તેમણે કહ્યું હતું કે મલય પર્વતોમાં રહેનારી આદિવાસી સ્ત્રીઓ ઘરનો ચૂલો સળગાવવા માટે પણ ચંદનના કિંમતી લાકડા વાપરતી હતી. એ જ વાત અહીં પણ છે. અહીં આ બધી વસ્તુઓ ખૂબ જ સામાન્ય ગણવામાં આવે છે. હકીકત પણ છે, ત્યાંની પરિસ્થિતિ અને ભારતીય પરિસ્થિતિ જુદી છે. પણ મજા ક્યાં છે એ તમારે વિચારવાનું. વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

નીલાબાને આ સામાન્ય લાગતી વાત સમજણમાં ના આવી. નીલાબા એ વાર્તાનો પૂરેપૂરો અર્થ સમજી તો ન શક્યા, પણ પછી અનિતા તેમને રસોડામાં લઈ ગઈ. રસોડું કેટલું ચોખ્ખું હતું, જાણે નવું જ બનાવેલું હોય. એક માઇક્રોવેવ, ગેસનો મોટો ચૂલો, ગ્રાઇન્ડર, મોટું ફ્રીજ, બધું જ તો ત્યાં હતું. નીલાબાએ પૂછ્યું, હવે તું કેટલો વખત કામે જવાની છે અનિતા? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશોને, ગુજરાતીમાં જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ અને જેના લેખિકા છે સુધા મૂર્તિ. બસ એક જ દિવસ, કાલનો, પછી હું રજા માગી લઈશ. પછી તો જ્યારે બાળક 2 મહિનાનું થશે ત્યાર પછી જ ફરી ઓફિસે જવા માંડીશ. પણ બાળક આવે પછી તારે ફરી ઓફિસે જવાની શી જરૂર છે? ગિરીશ બહુ મોટી નોકરી નથી કરતો, એટલે જ તો માતા બન્યા પછી મીનાક્ષીએ નોકરી કરવી પડે છે. પણ તારી પાસે તો કશાની કમી નથી, મહેલ જેવું તો તારું ઘર છે, એક નહીં પણ 2 તો ગાડીઓ છે, તો પછી તારે ફરી નોકરી કરવાની શી જરૂર છે? ફરી અનિતાએ શ્યામ સામે જોયું. શ્યામે કહ્યું, બા, એક બકરાની જેમ હાથીએ પણ પોતાનું વજન પોતે જ ઉચકવું પડે છે. મને જ ખબર છે કે અમારી આર્થિક સ્થિતિ કેવી છે. આ રાચ રચીલું ગાડી ઘર સુધા અમે હપ્તાઓ ભરીને ખરીદી રહ્યા છીએ. હપ્તાઓ દર મહિને ભરવા પડે, તે તો તમે જાણો છો ને. તમે અહીં બાળકની કાળજી લેવા આવ્યા છો, તો ઘરે બેસીને કશું ન કરવાથી તો અનિતાને કંટાળો જ આવશે. તો ભલે એ કામે જતી, આપણે પછી જોઈશું આ બાબતે શું નક્કી કરવું તે. હં, આમ ચર્ચા બંધ થઈ. આમ તો નીલાબાને સર્વપ્રથમ જ ખબર પડી હતી કે હપ્તાની દુનિયા કેવી હોય. આપણા દેશમાં પણ આવી પ્રથા આવે તો કેટલું સારું, તેમણે વિચાર્યું. પછી અમે પણ સારી સારી ચીજો પહેલાં ખરીદી લઈએ અને રાજાની જેમ રહીએ. જીવનમાં ઘણી વખતે આ દૂરથી ડુંગર રળિયામણા હોય ને એવી પરિસ્થિતિ સર્જાય છે, કંઈક એવું જ હતું. વાતને આગળ વધારીશું, પરંતુ આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બીજે દિવસે શ્યામ અને અનિતા બંને નોકરીએ જતા રહ્યા અને આવડા મોટા ઘરમાં નીલાબા એકલા પડ્યા. હજી તો તેમને મુસાફરી દરમિયાન થયેલા સમયફેર સાથે પણ તાલમેલ બેસાડવાનો હતો. હજી તેમના શરીરમાં તે તાલમેલ થયો ન હતો. સુરભી સાથે થયેલી વાતચીત તેમને યાદ આવી. આટલું મોટું ઘર છે તે વિચારવા લાગ્યા. અનિતા ના તો નહીં જ પાડે. અનિતા અને તેના બાળકની માટે પણ સુરભી ખૂબ મદદરૂપ થશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આમ પણ તેને બાળકો ગમે છે, એટલે કે સુરભીને. તે જ્યારે અમદાવાદ આવે છે ત્યારે હર્ષને એક મિનિટ માટે એકલો છોડતી નથી જ ને. શ્યામ પણ ના નહીં જ કહે. પોતે જ્યારે સગર્ભા હતા તે દિવસોની તેમને સ્મૃતિ થઈ આવી. નીલાબાને શ્યામ આવવાનો હતો તે વખતે પોતાની માતાને ઘરે તેઓ પ્રસૂતિ માટે ગયા હતા. બહુ થોડા જ મહિના ત્યાં રહેલા, નહીં પૂરા 2 વર્ષ ત્યાં રહ્યા હતા. આનું અલબત્ત એક કારણ એ હતું કે મનોહરલાલે કોઈ વિશેષ પ્રશિક્ષણ માટે 1 વર્ષ બહાર રહેવાનું હતું અને તેમના માતા પિતા તો અગાઉ જ ગુજરી ગયા હતા. એથી જ એમના ભાઈ અને ભાભીએ 2 વર્ષ માટે તેમને રાખ્યા અને જ્યારે પતિને ઘરે તેઓ પાછા ફરતા હતા ત્યારે એક નવી સાડી પણ ભેટ આપી હતી. પોતાની સ્થિતિ સારી ન હોવા છતાં તેઓ ખૂબ ઉદાર હતા. એ દ્રષ્ટિએ તો શ્યામ અને અનિતાએ ના કહેવાનું કશું કારણ જ ન હતું. જો સુરભી પણ અહીં આવી જશે તો મારા 2 બાળકો અમેરિકાના રહેવાસી બનશે. પછી મને જ્યારે મન થશે ત્યારે હું અહીં આવીશ અને જ્યાં સુધી મન હશે ત્યાં સુધી રહીશ, સ્વપ્નોમાં સરી જતા નીલાબાએ વિચાર્યું. 1 અઠવાડિયું વીતી ગયું. શ્યામ તેમને ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં લઈ ગયો. અદ્ભુત દુકાન હતી. કેટલો ચોખ્ખો માલ, કેટલા સરસ શાકભાજી, કેટલી બધી જાતના ફળોના રસો, દહીં, દૂધ, છાશ અને વળી પાન પણ અહીં મળતા હતા. આ બહુ જ અદ્ભુત હતું, સિવાય કે અહીં માંસ પણ વેચાતું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથા. વિરામ બાદ તેને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ડિપાર્ટમેન્ટલ સ્ટોર જોઈને નીલાબાને થયું, બેથી વધુ આંખોની જરૂર પડે આટલું બધું જોવા માટે? તો એક અઠવાડિયામાં નીલાબા બધી ચીજો વાપરતા શીખી ગયા. ગેસ પર ખાવાનું રાંધવાની પદ્ધતિ, ફ્રીઝરમાં તેને કઈ રીતે ગોઠવવું, માઇક્રોવેવમાં ગરમ કઈ રીતે કરવું, વિવિધ મશીનો કઈ રીતે વાપરવા. જે એક કામ તેમને સખત ના પસંદ હતું તે હતું વાસણ ધોવાનું. આટલી બધી ગરીબીના દિવસોમાં પણ તેમણે વાસણો કદી હાથે માંજ્યા જ નહોતા, એ માટે નોકર તો મળી જ રહેતો. પણ અમેરિકામાં તો તમને નોકર

જ ન મળે, એટલે ડિશવોશર અને વોશિંગ મશીન કઈ રીતે વાપરવું તે તેમણે શીખવું પડ્યું. તે તેમણે જોકે ઝડપથી અને સરળતાથી શીખી લીધું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે ઈઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબાની ઈચ્છા હતી કે પ્રસૂતિની પીડા ઉપડે તે પહેલાં સીમંત વિધિ કરવી. તેમણે અનિતાને કહ્યું, હું તારા માટે એક લીલી રેશમી સાડી લાવી છું. સુરભીએ પણ લીલી બંગડીઓ મોકલી છે અને એક પોચમપલ્લી સાડી પણ છે. તું બે ચાર સ્ત્રીઓને આમંત્રણ આપી દે, હું વિધિ કરીશ અને પછી તને એ સાડીઓ ભેટ આપીશ. અનિતાએ સાસુના સૂચનને આવકાર્યું નહીં. બા, કામકાજના દિવસે કોઈ નહીં આવે, નામકરણ વખતે આપણે સૌને બોલાવીશું. એટલું ઓછું હોય તેમ તેને માટે લાવેલી સાડીઓના બોક્સને તેણે ભગવાનની સામે ભેટ આપી. ત્યારે તેણે બોક્સ ખોલીને ભેટ જોવા જેટલી પણ તકલીફ લીધી નહીં, ખુલ્યા વિના જ બોક્સ બાજુ પર પડી રહ્યું. પ્રસવ પીડા ઉપડી ત્યારે અનિતા ચીસો પાડવા લાગી. ડોક્ટરે જે તારીખ પ્રસૂતિનો અંદાજ રાખ્યો હતો તે જ તારીખે આ પીડા ઉપડી. નીલાબાએ સાંત્વના આપવા માંડ્યું, થોડું સહન કરી લે બેટા, મેં પણ બાળકોને જન્મ આપ્યા છે, આ દુઃખ સૌએ સહન જ કરવાનું છે. પણ આવા શબ્દો ન અનિતાના દુઃખને ઓછું કરી શક્યા, ન તેની ચીસોને ધીમી કરી શક્યા. જીવનમાં કેટલીક પરિસ્થિતિમાં માણસનું મન મક્કમ બનવું જોઈએ, પણ અહીંયા મન મક્કમ હોય એવું લાગ્યું નહીં. વાતને આગળ વધારીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

તે જ પીડા વખતે શ્યામ ઘરે આવી પહોંચ્યો અને અનિતાને ગાડીમાં બેસાડી નીલાબાએ કહ્યું, હું પણ તારી સાથે આવું. ના બા, એ લોકો એકલા મને જ અંદર જવા દેશે. બાળક આવે કે તરત જ હું તમને ફોન કરી દઈશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં. આ નવલકથાના લેખિકા સુધા મૂર્તિ છે અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. શ્યામ અને અનિતા હોસ્પિટલ જવા ઉપડી ગયા. હોસ્પિટલમાં સીમિત લોકોથી જ જવાય એ આખી વાત નીલાબા માટે નવી હતી, પણ તેમણે ધાર્યું કે આ જ સામાન્ય પ્રથા હોવી જોઈએ. તેથી તેઓ

ઘરમાં ગયા અને ફોન પાસે બેસીને રાહ જોવા લાગ્યા અને આતુરતાથી બાળક અવતરવાના સમાચારની રાહ જોઈ રહ્યા હતા. રાહ જોતા જોતા તેમણે અંબા માતાની અને વિશ્વેશ્વર મહાદેવની પણ સ્તુતિ કરવા માંડી જેથી અનિતા અને તેના બાળકની રક્ષા થાય. ત્યાં ફોનની ઘંટડી વાગી. શ્યામે કહ્યું, બા બેબી આવી છે, બધું નોર્મલ છે અને પ્રસૂતિ પણ સરળતાથી થઈ ગઈ છે. સાંજે શ્યામ તેમની વહુને અને પૌત્રીને જોવા માટે નીલાબાને લઈ ગયો. બેબી તો બહુ જ દુબળી પાતળી અને સહેજ ભીનેવાન હતી, તેની માની જેમ. બીજા ગોરા બાળકોની સાથે મૂકેલી હોવાથી વળી વધારે જ કાળી લાગી. પ્રસૂતિના ત્રીજા દિવસે અનિતા ઘરે પાછી ફરી. નીલાબા 10 દિવસના ઉપવાસ કરી રહ્યા હતા અને પરિણામે સહેજ ચીડિયા બની ગયા હતા, છતાં ઘરમાં બાળક હોય તો તેથી ખુશ પણ થયા હતા. બેબી માટે એક રૂમ જુદો સજાવાયો. ભારતમાં વપરાતા ઘોડિયા કરતા અહીં જુદી જાતનું પારણું હતું. વળી અહીં ઘણા બધા રમકડા પણ હતા અને એક સુંદર રંગીન પડદો પણ બનાવ્યો હતો. બેબીને રૂમમાં સુવડાવીને જ્યારે અનિતા પોતાના બેડરૂમમાં જવા લાગી ત્યારે નીલાબાએ ધીરજ ખોઈ નાખી. આમ જુદા રૂમમાં તો બાળક સૂઈ કેવી રીતે શકે? તેમણે ચીડાઈને કહ્યું, તું કહે તો હું તેની સાથે સૂઈ શકું? તમે સાંભળી રહ્યા છો નવલકથા ડોલર વહુના અંશો રેડિયો પાલનપુર પર. વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

બેબીને એક રૂમમાં સોડાવીને અનિતા જ્યારે બીજા રૂમમાં જવા લાગી ત્યારે ચીડાઈને ધીરજ ખોઈને નીલાબાએ પૂછી જ લીધું, બેબી એકલી તો કેવી રીતે અહીંયા સૂઈ શકે? તું કહે તો હું તેની સાથે સૂઈ રહું? ના, તમે જ્યારે પાછા જશો ત્યારે એ આદત મને બહુ કટશે. અત્યારથી જ એને આ રીતે સૂવાની ટેવ પડવા દો. પોતાની સાસુની આગળ કશી દલીલ કરવાની એને તક ન આપી અને અનિતા પોતાના બેડરૂમમાં જતી રહી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર RJER ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબાને હર્ષ યાદ આવી ગયો. છેક બચપણથી જ હર્ષ તેના દાદા સાથે સૂતો. આને પરિણામે બંને વચ્ચે ગાઢી માયા બંધાઈ હતી. જો આટલી નાની વયથી જ આ લોકો બાળકને છૂટું પાડી દે અને એકલતામાં જ જીવન જીવવાની ફરજ પાડે તો પછી માયાના બંધનની અપેક્ષા રાખી શકાય? આવી સ્થિતિમાં પ્રેમ અને વહાલ કઈ રીતે વિકસે? તેમને ચિંતા થઈ. બેબીને એક ટબમાં મૂકી અનિતા તેને નવડાવતી હતી. નીલાબાએ ખાસ વિનંતી કરી, જો મને બેબી આપ, હું તેને મસાજ કરીને નવડાવીશ, થોડું અરંડ્યું આપ અને પછી હું બધું સંભાળી લઈશ. નાના બચ્ચાઓને ખૂબ સારી ઊંઘની જરૂર હોય અને સારા વિકાસ માટે મજાના સ્નાનની પણ. ના બા, રહેવા દો, અનિતાએ તેમનો હાથ આગો કરતા કહ્યું. મને એવું બધું પસંદ નથી, એવું અહીં કોઈ કરતું પણ નથી. બાળ સંભાળ વિશે મેં ઘણા પુસ્તક વાંચ્યા છે અને હું તેમાં લખ્યા મુજબ મારી છોકરીને ઉછેરીશ.

આમ તો નીલાબા નવજાત શિશુઓને સ્નાન અને મસાજ કરાવવાની કુશળતા માટે પ્રખ્યાત હતા. આડોશી પડોશીઓ પણ પોતાના બાળકોને સ્નાન કરાવી જવા માટે તેમને વિનંતી કરતા, તમે જેટલી સારી રીતે સ્નાન કરાવો તેટલું જ બાળકના શરીરને અદ્ભુત પ્રકારે શારીરિક કસરતનો આનંદ મળે છે. અને એવી સુંદર સ્નાન કરાવવાની ક્રિયા નીલાબા જ કરતા, બીજું કોઈ કરાવતું જ નથી. અને તેઓ ખાસ કહેતા કે તમને વાંધો ન હોય તો થોડો વખત અમારા બચ્ચાને તમે સ્નાન કરાવી જશો, જેટલું સારું તમે કામ કરો છો તેવું અમે પણ નથી કરી શકતા આ સ્નાનનું. વાત આટલી નહોતી કુશળતાની, પણ એક પ્રેમ લાગણી અને કેર હુંફાળી એ રક્ષણની ભાવનાની પણ વાત હતી. પણ અહીંયા કોણ સમજે? વિરામ બાદ ફરી મળીએ છીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

0: નીલાબાને આમ અડોશ પડોશના લોકો કહેતા કે અમારા કરતાં વધુ તમે સ્નાન કરાવો છો સારી રીતે, અને સાથે સાથે એમના પગ પકડી અને તેમને વિનંતી પણ કરતા. એક પણ ચોપડી વાંચ્યા વિના કેવળ પ્રેમથી પ્રેરણા મેળવીને તેમણે કેટલા બચ્ચાઓને સ્નાન કરાવ્યું હશે. પછીથી જ્યારે આ બચ્ચાઓ મોટા થઈને મોટી પરીક્ષાઓ પણ પાસ કરી લેતા ત્યારે તેમની માતાઓ તેમને નીલાબા પાસે લઈ આવતા અને પગે લગાડતા અને આશીર્વાદ માગતા. તમે તેને નાનપણમાં અહીંયા આગળ રમતા જોયો હતો એ જ આ દીકરો કે દીકરી છે જેને તમે નાનપણમાં નવડાવ્યો છે. જો હવે કેટલો મોટો થઈ ગયો, એણે આ પરીક્ષા પણ પાસ કરી લીધી, બોલો, તેમની માતાઓ ગૌરવથી કહેતી. નીલાબા આ રીતે બચ્ચાઓને સ્નાન કરાવવાની વાતને એક પુણ્યનું કામ ગણતા અને સ્વાર્થ વિના જ હંમેશા કરતા. હર્ષને પણ તેનો લાભ મળ્યો હતો. ચિંતિત થઈને તેમણે વિચાર્યું, મીનાક્ષી તો બહુ સારું સ્નાન નથી કરાવી શકતી, હવે હું ત્યાં નથી તો બિચારો હર્ષ કોણ જાણે કેવું સ્નાન પામતો હશે. ને હવે એ લાગણીના સાચા સંબંધોનું બાન થયું. પણ તેઓ તો અમેરિકાની ઘેલછાએ આવ્યા હતા, ડોલર વહુ પાસે. શું થશે અને તમે પણ આ નવલકથામાંથી શું વિચારી રહ્યા છો તમારા મનમાં એ બધું જ અમને લખીને મોકલો 9596688 પર. અમારી મોબાઈલ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોનના આઈટ્યુન સ્ટોર પરથી રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરો. તેમાં રહેલા અમારા સોશિયલ મીડિયાના અકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને એક્સ પર રેડિયો પાલનપુર લખી સર્ચ કરીને તમારી કોમેન્ટ્સ અમને મોકલી આપો. અમે તમારા પ્રતિભાવોને યોગ્ય રીતે સ્થાન આપીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો. રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ, રેડિયો પાલનપુરને. અલવિદા દોસ્તો, ફરી મળીશું આવતા અઠવાડિયે.
1: જીવન કે પ્રારંભિક વર્ષો મે હી તય હોતા હૈ કે બચ્ચો કા કિતના માનસિક વિકાસ હોગા ઓર વો જીવન મે કિતના આગે બઢેંગે. હમારી આંગનવાડીઓ મે બચ્ચો કા પ્રારંભિક વિકાસ સહી પોષણ, ભરપૂર પ્યાર, ગરમ તાજા ભોજન ઓર ખેલ ખેલ મે સીખને કે માધ્યમ સે હો રહા હૈ. સાથ હી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના કે તહેત પાત્ર ધન રાશિ સીધે માતાઓ કે બેંક અકાઉન્ટ મે જમા કર સુરક્ષિત માતૃત્વ કો સુનિશ્ચિત કિયા જા રહા હૈ. હમારી આંગનવાડી હમારી જિમ્મેદારી કે સંકલ્પ કે સાથ 9 સિતંબર 2026 સે 8 અક્ટૂબર 2026 તક મનાયા જા રહા હૈ નવા રાષ્ટ્રીય પોષણ માહ.
2: દેશ કે હર ગરીબ હર વ્યક્તિ તક પોષણ પહોંચાના ભી સરકાર કી પ્રાથમિકતા હૈ.
1: આજ હી અપની નજદીકી આંગનવાડી સે જોડિયે ક્યુંકી હમારી આંગનવાડી હૈ હમારી જિમ્મેદારી.

0: સોનાની બંગડી જોઈએ છે? મારા તો કઈ કામની નથી આ.
1: સોનાની બંગડી? અરે વાહ, બહુ સુંદર છે, પણ નહીં, એના માટે પોતાનો જીવ કોણ જોખમમાં નાખે? હે,
2: પણ થોડી વાર વિચારીને તેણે કહ્યું,
1: બંગડી મળી હોત તો સારું થાત, પણ તારા જેવા ખતરનાક જનાવર પર હું ભરોસો કેવી રીતે કરું?
0: તમારો વહેમ તો સાચો છે. પહેલા હું ખૂબ જ ઘાતકી હતો, પણ એક સંન્યાસીએ મારું જીવન બદલી નાખ્યું. આ બાજુ આવો અને લઈ લો આ સોનાની બંગડી.
1: પરંતુ હું જો નજીક આવ્યો તો તું મને સુંઘતા જ સંન્યાસીની વાત ભૂલી જઈશ.
0: અરે નહીં નહીં, આમ પણ હું વૃદ્ધ થઈ ગયો છું, મારા નખ તો ઘસાઈ ગયા છે, ડરવાની કોઈ જરૂર નથી. આવો આવો, આ તરફ આવો અને લઈ લો આ.
2: યાત્રીની લાલચે વાઘનો ડર ભૂલાવી દીધો.
1: લાગે છે સાચે જ બદલાઈ ગયો છે આ. ચાલો બંગડી લઈ જ લઉં છું.
2: પણ જેવો એ પાણીમાં ઉતર્યો, થોડી જ વારમાં,
1: અરે નહીં, આ તો કીચડ છે, હું ફસાઈ ગયો, બચાવો, મને કોઈ બચાવો.
2: વાઘ હવે આરામથી યાત્રી પાસે ગયો અને તેને બહાર કાઢીને તેના પર તૂટી પડ્યો.
1: હે ભગવાન, કેટલો મૂરખ નીકળ્યો, લાલચે તો મારો જીવ જ લઈ લીધો.
3: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
4: એકતામાં શક્તિ છે. એકવાર પારેવાનું ટોળું અનાજની શોધમાં પોતાના ઘરથી ખૂબ દૂર ઉડી ગયું. જલ્દી જ તેઓ થાકેલા અને ભૂખ્યા થઈ ગયા અને તેમને થોભી જવાની ઈચ્છા થઈ. પારેવાના રાજાએ તેમને ઉડતું રહેવા માટે દબાણ કરતા કહ્યું, ચાલો ચાલો નાનકાઓ, મને ખાતરી છે કે હજી થોડુંક જ આગળ ઉડ્યા પછી આપણને અનાજ મળશે. અને તેઓ ઉડતા રહ્યા. જલ્દી જ નીચે જંગલમાં તેમને અનાજના કણ વેરાયેલા મળ્યા. તેઓ નીચે ઉતર્યા અને અનાજની મિજવાની કરી. અચાનક એક ઝાડ તેમની ઉપર પડી અને તેઓ તેમાં ફસાઈ ગયા. પારેવાઓને હવે શું કરવું તેની સમજ ન પડી. ભયભીત થઈ તેઓ પોતાના પંખ ફફડાવા લાગ્યા. શિકારી હવે પોતાનો શિકાર લઈ જવા પાસે આવી રહ્યો હતો. પારેવાના રાજાએ કહ્યું, મારી પાસે એક યુક્તિ છે, આપણે બધાએ સાથે મળીને એક કામ કરવું પડશે. આપણે બધા ઝાડ ઉચકી એક સાથે ઉપર ઉડીશું. હવે યાદ રાખજો કે એકતા એ આપણી એકમાત્ર આશા છે. પારેવાઓએ રાજાના કહ્યા પ્રમાણે કર્યું. હર એકે ઝાડનો એક ભાગ પોતાની ચાંચ વડે ઉપાડ્યો અને પોતાની બધી તાકાત લગાવી પંખ ફફડાવ્યા અને હવામાં ઉપર ઉડ્યા. શિકારીને આંચકો લાગ્યો. થોડીક વાર સુધી એ એમની પાછળ દોડ્યો, પણ જલ્દી જ તેઓ હવામાં ખૂબ ઊંચા ચડી ગયા હતા. એ ત્યાં ઊભો રહી અચરજથી પોતાની ઝાડને હવામાં ઉડતી જોતો રહ્યો. જંગલથી સારો એવો અંતર કાપી લીધા પછી પારેવાના રાજાએ કહ્યું, આપણી અડધી ચિંતા મટી ગઈ, હવે આપણે ઉડીને ઉંદરોના રાજ્યમાં જશું. મારો મિત્ર ઉંદરોનો રાજા ચોક્કસ આપણી મદદ કરશે. બધા પારેવા ઉડીને ઉંદરોના રાજ્યમાં પહોંચ્યા. જ્યારે ઉંદરોએ પંખો

ના ફફડાટનું અવાજ સાંભળ્યું ત્યારે એમને લાગ્યું કે બાજ પક્ષીઓ તેમને ખાવા આવી રહ્યા છે. બધા ઉંદર પોતાના નાનકડા દરમાં છુપાઈ ગયા. તેમના રાજાએ પોતાના મિત્રને હાક મારી, હું છું પારેવાનો રાજા, મારી પ્રજાને હું સંકટમાં છીએ, શું તું કૃપા કરી બહાર આવી અમારી મદદ કરીશ? આ સાંભળી ઉંદરનો રાજા ધસીને બહાર આવ્યો. પોતાના મિત્રને આવી દશામાં જોઈ એ દુઃખી થયો. એણે કહ્યું, મને એકલાને તમને મુક્ત કરવા ખૂબ સમય લાગશે, હું તમારી મદદ કરવા મારી પ્રજાને બોલાવું છું. બધા ઉંદર કામે લાગી ગયા. પોતાના જીવના દાંતો વડે તેમણે ઝાડ કાતરી દીધી. ધીરેથી તેમણે આખી ઝાડમાં કાણા પાડી દીધા. કૃતજ્ઞ પારેવા એક પછી એક બહાર આવતા ગયા અને પોતાની થાકેલી પાંખોને લંબાવી. પોતાને મુક્ત કરવા બદલ બધા પારેવાઓએ ઉંદરોના રાજાનો અને તેની પ્રજાનો આભાર માન્યો. તેઓએ પોતાના રાજાનો પણ ખૂબ આભાર માન્યો અને કહ્યું, એ વાત તદ્દન સાચી છે કે એકતામાં શક્તિ છે.

0: ગાઢ જંગલમાં એક પીપળના ઝાડ પર પોપટોનો સમૂહ રહેતો હતો. શિકારી ક્યારેક એમને પકડતો તો ક્યારેક એમના બચ્ચાઓને લઈ જતો. એટલા માટે એક દિવસ એમણે રહેઠાણ બદલવાનો નિર્ણય કર્યો. એમણે દૂર એક તાડનું ઝાડ શોધી લીધું. એ ઝાડ બહુ જ ઊંચું હોવાને કારણે શિકારીનું એના ઉપર ચડવું મુશ્કેલ હતું. સમૂહના મુખ્યાએ બધા પોપટોને માળાઓ બનાવવાનું શરૂ કરવા કહ્યું. બધા પોપટો નવી જગ્યા જોઈને બહુ જ ખુશ થયા અને ખુશીથી ગાવા લાગ્યા. પણ મુખી સાવધાન હતો. એ હજી પણ નવી જગ્યાનો નિરીક્ષણ કરી રહ્યો હતો. અચાનક એણે એ ઝાડ પાસે એક નાની વેલ જોઈ. એણે બધા પોપટોને નીચે બોલાવ્યા.
1: જલ્દી નીચે આવો, આ ઝાડ પાસે જે વેલ છે એને હમણાં જ કાઢવી પડશે.
0: બધા પોપટો માળામાં આરામ કરી રહ્યા હતા. એમણે માળામાંથી જ નીચે ઉગેલી વેલ જોઈ અને કહેવા લાગ્યા,
2: મુખ્યજી તમે ખોટી ચિંતા કરી રહ્યા છો.
3: એ નાની વેલ આપણું શું બગાડશે?
0: મુખી એમને એ વેલ કાઢવાની આવશ્યકતા સમજાવવા લાગ્યો.
1: આજે આ વેલ નાજુક છે, એને કાઢવી સહેલી છે, પણ એ હંમેશા એટલી જ નહીં રહે. થોડા દિવસો પછી એ ઘણી સખત દોરડા જેવી બની જશે. એને હમણાં જ કાઢવી પડશે. સમય પસાર થતા એ શિકારીઓનું ઝાડ પર ચડવાનું સાધન બની જશે. એ સહેલાઈથી માળા સુધી પહોંચી જશે અને અનર્થ થઈ જશે.
0: બધા પોપટો આરામથી માળામાં બેઠા હતા. એ એમના મનોરંજનમાં ખલેલ નહોતા ઈચ્છતા. મુખ્યાની વાત એ રોજ આગલા દિવસ પર ટાળતા રહ્યા. ટાળતા ટાળતા પોપટોએ વેલને વધવા દીધી. થોડા દિવસો પછી

0: વેલ વધીને મજબૂત બની ગઈ. હવે પોપટોએ એને કાઢવાનો પ્રયત્ન કર્યો પણ એને ન કાઢી શક્યા. એક દિવસ જે મુખિયાએ કહ્યું હતું એ જ થયું. એક શિકારી ત્યાં આવ્યો. એણે એ મજબૂત વેલ જોઈ અને એ વેલની સહાયતાથી એ બહુ સહેલાઈથી ઝાડ પર ચડી ગયો. આખા સમૂહની આંખો સામે એ એમના માળાઓમાંથી બધા બચ્ચાઓને કાઢીને લઈ ગયો. બધા પોપટો જોતા જ રહી ગયા અને કંઈ જ ન કરી શક્યા. એ ઘટના પછી બધા પોપટો એ ઝાડ છોડીને ચાલ્યા ગયા. એમના મુખિયાની વાત ન માનવા પર એમને ખૂબ જ પસ્તાવો થયો. પણ હવે સમય નીકળી ચૂક્યો હતો.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો. અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: ઘોર જંગલમાં નદી કાંઠે બોરના ઝાડ પર એક વાંદરું રહેતું હતું. બોર તો ખૂબ જ રસેલા અને સ્વાદિષ્ટ હતા. આખો દિવસ વાંદરું મોજથી એ ઝાડ પર બેસીને બોર ખાતું હતું. એ નદી કાંઠે એક મગર પોતાની પત્ની સાથે રહેતો હતો. એક દિવસ મગર જમીન પર આમ તેમ પડેલા બોર ખાઈ રહ્યો હતો.
1: હે મિત્ર, આ બોર તો ઘણા સ્વાદિષ્ટ અને રસીલા છે. શું તું મારી પત્ની માટે થોડાક તોડીને આપી શકીશ? હા, જરૂર જરૂર, હું જરૂર આપીશ. આલે,
0: વાંદરાએ થોડાક બોર તોડીને મગરને આપ્યા. પછી મગરે જઈને એ બોર પોતાની પત્નીને આપ્યા.
2: અરે વાહ, આ તો બહુ સ્વાદિષ્ટ છે, બહુ જ. મેં તો મારી જિંદગીમાં આટલા સ્વાદિષ્ટ અને રસીલા ફળો ક્યારેય નહીં ખાધા.
1: આથી રોજ હું તારે માટે આવા જ બોર લઈને આવીશ.
0: થોડા જ દિવસોમાં વાંદરું અને મગર સારા મિત્રો બની ગયા. દિવસો આમ જ વીતતા ગયા અને એક દિવસ,
2: રોજે રોજે એ જ ફળો ખાઈને હું કંટાળી ગઈ છું. આ બોર જો આટલા સ્વાદિષ્ટ છે તો આ ફળોને રોજ ખાવા વાળા પેલા વાંદરાનું કાજુ કેટલું સ્વાદિષ્ટ હશે. મને વાંદરાનું કાજુ જોઈએ, હમણાં જ લાવી આપો.
1: શું શું કહે છે તું? એ મારો મિત્ર છે, તું પોતાનો વિચાર બદલી નાખ.
2: નહીં, જો તું વાંદરાનું કાજુ નહીં આપે તો હું તને છોડીને જતી રહીશ.
0: આ સાંભળીને મગર વિચારમાં પડી ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો. મગર વિચારવા લાગ્યો કે વાંદરાને પોતાના ઘરે શી રીતે લઈ આવે. અચાનક તેને એક તુક્કો સૂઝ્યો.
1: મિત્ર, આજે તારે મારા ઘરે ભોજન માટે આવવાનું છે. અરે વાહ, સાંભળીને બહુ આનંદ થયો, ચાલ હું આવું છું.
0: મગરે વાંદરાને પોતાની પીઠ પર બેસાડ્યો અને એ તરવા લાગ્યો. નદીમાં થોડે દૂર ગયા પછી,
1: મિત્ર મને માફ કર, મારી પત્નીએ ખાવા માટે તારું કાળજુ માંગ્યું છે, તેથી હું તને ત્યાં લઈ જઈ રહ્યો છું. અરે આ તો ખોટો ફસાયો, કંઈ પણ કરીને મારે અહીંથી નીકળવું જોઈએ. હે ભગવાન, મદદ કરો. અરે મિત્ર, તે આ વાત મને પહેલા કેમ ન કહી? હું તો મારું કાળજુ ઝાડ પર મૂકી રાખું છું. ચાલ નદી કાંઠે જઈએ, હું તને કાળજુ આપી દઉં. ઠીક છે.
0: નદી કાંઠે પહોંચતા જ વાંદરાએ એક લાંબો કૂદકો લગાવીને એકદમ ઉપર પહોંચી ગયો.
1: કેમ, મને મારવાની યોજના બનાવતો હતો? અરે મૂરખ, અરે પોતાનું કાળજુ બહાર કાઢીને કોઈ જીવતું રહી શકે? ચાલ જા અહીંયાથી અને પોતાની પત્નીને કહી દેજે કે મારું કાળજુ ખાવું એટલું સહેલું નથી.
0: સાર, બુદ્ધિમાની અને સાવધાનીથી કોઈ પણ સંકટને માત આપી શકાય છે.

0: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे। हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है। साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है। हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह।
1: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
0: आज ही अपनी नजदीकी आंगनवाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनवाड़ी है हमारी जिम्मेदारी।
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત। આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો। સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો। રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-68-88 9512-99-66-88। ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 9512-96-68-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે

0: તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888.

0: પર
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો બાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599668 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

હલ્લો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આજે એ આર અને આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી સાહિત્યની કેટલીક એવી વાર્તાઓ, એવી વાતો કે જીવતી હકીકત હોય. ક્યારેક તમારા અને મારા જીવનમાં આવતી જે મુશ્કેલીઓ છે તે સમયે મનમાં જે ભ્રમ સર્જાય છે એ ભ્રમ સામે લડવાનો એક હક આપે, એક હિંમત આપે તેવી હકારાત્મક વાતો લઈને. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે રેડિયો પાલનપુર પર હું આરજે એ આર આપ સૌનું સ્વાગત કરું છું. આપણા સમુદાય, આપણા વિસ્તાર અને આપણી કમ્યુનિટીને સ્પર્શતી વાતોને જ અહીંયા વાચા આપવામાં આવે છે. જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો હોય છે અને ઘણી બધી એવી વાતો હોય છે કે જે આપણે કોઈ બીજાને કહીએ અથવા એ અનુભવને બીજા માટે

આપણે ઉપયોગમાં લઈ શકાય તે સ્વરૂપમાં વાર્તા રૂપે કથા રૂપે વહેંચીએ તો આવનારી પેઢી અને અન્ય લોકોના જીવનમાં પણ સુંદર મજાના એવા જીવનના પ્રસંગો ઉજવવાની તક મળે છે. અને હા, ગમ્મતનો ગુલાલ હોય, ગમતાનો ગુલાલ હોય, શોખનો ગુલાલ હોય, તો અહીંયા આ સાહિત્યનો ગુલાલ પણ રેડિયો પાલનપુર પર આપણે ઉછાળીએ છીએ. અને એમાં રહેલા એ રંગમાં તમે રંગાઈને તમારા પ્રતિભાવ પણ અમને મોકલી આપો છો. આજના એપિસોડમાં એડિટર્સ ચોઇસ તરીકે જે સામયિક છે નવચેતન, એમાં અરવિંદ ભંડારીની એક નાનકડી વાર્તા મૂકવામાં આવી છે. આ વાર્તા મારે તમારી સાથે વહેંચવાની છે. તમારા અને મારા જીવનમાં દોસ્તી સ્વરૂપે આવેલી આ વાર્તાના અંશો પણ એટલા જ અતૂટ અને પોતાના લાગશે. આવો આ વાર્તા માણીએ, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપણે આ વાર્તાને માણીશું રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

અરવિંદ ભંડારીની વાર્તા નકલી દોસ્ત નવચેતન આ સામયિકના જૂનના અંકમાં પ્રકાશિત થઈ છે એડિટર ચોઇસ તરીકે. નકલી દોસ્ત.

જીવનમાં દોસ્તી તો એ વણલેખાયેલો સંબંધ છે. એમ કહેવાય કે પોતાના કરતાં પણ વધુ નજીક હોય તેવો એ વ્યક્તિ સાથેનો એક દસ્તાવેજ છે. નકલી દોસ્ત, આમ તો દોસ્ત એ દોસ્ત જ હોય, એમાં નકલી પણ ન હોય ને અસલી પણ ન હોય, પણ એ ભાવનાને અને શબ્દોમાં જ્યારે ભાષાનું સ્વરૂપ આપવામાં આવે ત્યારે ઘણી બધી વાર આપણે કામચલાઉ દોસ્ત, હંગામી દોસ્ત, નકલી દોસ્ત, વેપારી દોસ્ત, કામનો દોસ્ત, નકામો દોસ્ત અને ક્યારેક સાથ આપનારા દોસ્ત તરીકે અને પારિવારિક દોસ્ત તરીકે પણ આલેખતા હોઈએ છીએ. આવી જ આ વાર્તાની અંદર એક સુંદર મજાની વાત કહેલી છે. વાર્તા બહુ સરળ છે, નાના બાળકોને સમજાય અને કહેવામાં આવે તેવી. પણ પેલું કહે છે ને કે હાલરડું ગમે તે ઉંમરે ગમે તે વ્યક્તિને સંભળાવવામાં આવે તો એનાથી નિંદર આવે જ, અને એ હાલરડું આપણને સૌને પોતીકું લાગતું હોય છે. દેશમાં પણ એ ભ્રમ સર્જવામાં આપણને સૌને સફળતા મળી છે કે અહીંયા બધા જ લોકો સમૃદ્ધ થઈ ગયા છે. જીવનના કઠોર વાસ્તવનો પડઘો આ વાર્તા જેવી કોઈ કૃતિમાં જોવા પણ મળે છે, અને આ મુદ્દા ઉપર વિવિધ દ્રષ્ટિએ નોંધપાત્ર છે. જેમ કે આ વાર્તા એનું શીર્ષક જ એવું બતાવી દે છે કે અહીંયા કટાક્ષ પણ છે, આત્મીયતા પણ છે, અને આવનારા ભવિષ્ય માટેનું એક સૂચક સંબંધોનું નિરૂપણ પણ છે. નકલી દોસ્ત એડિટર ચોઈસ ને નવચેતનમાં છપાયેલી આ વાર્તા મને તો સ્પર્શી ગઈ. વારે ઘડીએ કદાચ આ વાર્તા જેવા અંશો આપણે સાંભળ્યા પણ હોય, પરંતુ મને પોતીકી લાગી એવી તમને પણ જરૂરથી લાગશે. તો આવો આપણે આ નાનકડા વિરામ બાદ અરવિંદ ભંડારીની આ વાર્તાને માણીશું. મારી સાથે જોડાયેલા રહેજો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ આરજે એઆરની સાથે.

આજે મેચ હતી બાજુવાળી ગલીની ટીમ સાથે. ગઈ વખતે હાર્યા હતા અને આ વખતે બરાબર પ્રેક્ટિસ કરી છે એમ કહેતા હતા. જાણે અમે વગર પ્રેક્ટિસે રમવા આવીશું. આ વખતે તો 50થી ઓછા રન નહીં જ કરું, એમના બોલરોના ભૂક્કા બોલાવીશ. આમ વિચારતો વિચારતો દેવર્ષિ ઝડપથી પેન્ડલ મારતો હતો સાયકલના અને ટોસ

ઇતિએ તો પહેલી બેટિંગ જ એવો વિચાર પણ કરી રહ્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌનો અવાજ એટલે કે સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર. હું આરજે એઆર નવચેતન સામયિકમાં એડિટર ચોઈસ તરીકે પ્રકાશિત થયેલી વાર્તા, જેના લેખક છે અરવિંદ ભંડારી અને વાર્તાનું શીર્ષક છે નકલી દોસ્ત, સંભળાવી રહ્યો છું. ધૂનમાં ને ધૂનમાં સાયકલ દોડાવતા રસ્તા પરનો ગાયનો પોદળો એ તો દેખાયો જ નહીં, અને સાયકલ લપસી. દેવર્ષિએ બ્રેક મારી, કદાચ હાડકું ખસ્યું અને એ પડ્યો અને એ ફંગોળાયો. એના હાથ ઉપર વજન આવ્યું હતું એટલે જ લોકોએ એને ઊભો કર્યો. દુખાવા કરતા એટલે કે અત્યારે તો જે દુખાવો એને થઈ રહ્યો છે પેલા હાડકા ખસવાનો, એના કરતા હવે એનાથી મેચ રમાશે નહીં એટલે વધુ રડી રહ્યો હતો. કોઈએ ઘરનો નંબર પૂછ્યો, એણે પોતાના પપ્પાનો નંબર આપ્યો અને પપ્પા અને મમ્મી હાંફળા ફાફડા ત્યાં આવી ગયા. હાડકાના ડૉક્ટર પાસે લઈ ગયા દેવર્ષિને, અને કલાકમાં જ ડૉક્ટર મહેતાએ પાટા સાથે ગળામાં દોરી ભેરવેલા અને ઘાયલ દેવર્ષિ કુમારને તૈયાર કરી દીધા. અને પછી તેવા હાલે જ દેવર્ષિ તેના ઘરે આવ્યો. હવે મેચનું તો કંઈ થાય જ નહીં, ખરું ને? સદનસીબે હાડકું ભાંગ્યું નહોતું, ઢીંચણ છોલાયો હતો, પણ મેચ એ તો ગઈ. થોડાક દિવસ નિશાળે પણ નહીં જવાય. બસ આ બધા વિચારો સાથે દેવર્ષિ હવે મનમાં આકુળ અને વ્યાકુળ હતો. મમ્મી પપ્પાને પણ થયું કે આ છોકરાને બીજું બધું તો ઠીક, પણ આ રમ્યા વિના નહીં ચાલે એટલે જ આટલો બધો ચિંતાતુર છે. પણ એનો કોઈ વિકલ્પ પણ ન હતો. અને તમારા બધાના મનમાં પણ થયું હશે કે હવે આ દેવર્ષિ નામનો છોકરો આટલા દિવસ સુધી એટલે કે આરામના દિવસોમાં કરશે શું? એ જ તો આ વાર્તામાં માણવાનું છે. પરંતુ આ નાનકડા વિરામ બાદ, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

સદનસીબે હાડકું ભાંગ્યું નહોતું, ઢીંચણ છોલાયો હતો, પણ મેચ તો જતી રહી. થોડાક દિવસ નિશાળે પણ નહીં જવાય અને મેદાન પર ટીમને ખબર પડી એટલે મેચ કેન્સલ થઈ. ઓપનિંગ બેટ્સમેન વિના તો કેવી રીતે ચાલે? એક બે મિત્રો ખબર પણ કાઢી ગયા અને સાંજે બીજા બે મિત્રો આવી ગયા. વાતોમાં ને વાતોમાં દેવર્ષિનો સમય એટલે કે આજનો આખો દિવસ તો પસાર થઈ ગયો. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરને રેડિયો પાલનપુર પર, સાહિત્યની એક સુંદર મજાની ગુજરાતી ભાષાની વાર્તાને, જેના લેખક છે અરવિંદ ભંડારી. આ વાર્તા જેનું શીર્ષક છે નકલી દોસ્ત, અને એડિટર ચોઇસ તરીકે નવચેતન સામયિકમાં તે જૂનના અંકમાં છાપવામાં આવી છે. બીજો દિવસ અડોશી ને પડોશીઓની સલાહ અને ચેતવણીનો રહ્યો. દેવર્ષિ માટે તો બહુ જ કપરો હતો. એને એ તો ખબર હતી કે પોદળો ન જોયો એ એની જ ભૂલ હતી, પણ રસ્તામાં વચ્ચે ગાય માતા પોદળો મૂકશે એવું એને સપનું આવ્યું હોત તો કદાચ એ કાળજી રાખતો, પણ એવું સપનું પણ નહોતું આવ્યું. એટલે એને ક્યાંથી ખબર હોય કે રસ્તામાં પોદળો હશે, અને અચાનક તો સાયકલ આમ પણ એ જો બ્રેક લગાવતો કે વાળતો તો પડવાનો જ હતો. જો કે પડોશીઓ તો તક ચૂકવા માગતા જ ન હતા, દાદીએ પણ એમાં હાથ ધોઈ જ લીધા હતા. દવાના ડોઝ સાથે એણે ઉપદેશના ડોઝ પણ પીધા. એની મમ્મી પાસે વિજ્ઞાનની ચોપડી મંગાવી. જિંદગીમાં પહેલી વાર એને કિરણોના પાઠમાં રસ પડ્યો, કારણ કે પેલી બધી વાતો તો એના કાનમાં દુખાવો જ કરતી હતી. સલાહકારોથી બચવાનો એ શ્રેષ્ઠ ઉપાય એને લાગ્યો. મમ્મી એમને ચા પીવડાવવામાંથી ઊંચી જ ન આવીને, એટલે કે પેલા પડોશીઓને, અને સાંજે પપ્પા આવ્યા એટલે પાછો પડોશીઓનો હુમલો થોડોક શમ્યો, કારણ કે એમની સામે તો વધારે એમના દીકરા વિશે કોઈ કહી જ ન શકે. આમ કોઈને કોઈ આવતું રહ્યું અને મમ્મી ભાવતી વાનગી બનાવતી. બપોરે ટીવી ચાલતો, થોડું વાંચન, થોડું લેસન, અને એમ દિવસ પૂરો થતો. તકલીફ સાંજની થતી હતી. મેદાન યાદ આવે, બધા રમતા હશે એ પણ એનો વિચાર આવે, અને હું આમ પાંજરામાં પુરાયેલ રીંછની જેમ ઘરમાં આટા ફેરા કરું છું, બસ એવું જ વિચાર્યા કરે. હવે આ દેવર્ષિને રાત કેવી રીતે કાઢવાની? તમને પણ વિચાર આવ્યો હશે તો તમારા ઉપાયો પણ મને મોકલી આપજો. ચાલો વાતને આગળ વધારીએ, ત્યાં સુધી લઈએ આ નાનકડો વિરામ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

वेलकम बैक 90.4 मेगाहर्ट्ज पर रेडियो पालनपुर पर। आपणे वात करी रह्या छीए नकली दोस्त वार्तानी, जेना लेखक छे अरविंद भंडारी। अने आ वार्ता एडिटर चॉइस तरीके नवचेतन सामयिकना जून मासना सामयिकमां छपवामां आवी छे। आ सुंदर मजानी वार्ता એ તમારા સંબંધો વિશેનું એક વિશ્લેષણ આપે છે। વાર્તામાં ભલે દોસ્તની વાત કરી છે, પરંતુ સામાજિક સંબંધો અને પારિવારિક સંબંધો પણ એવા જ હોય છે। તકલીફમાં અને દર્દમાં લોકો યાદ કરીને ખબર કાઢવા આવે છે, પણ પછી ખબર લેતા જતા હોય એવો અહેસાસ પણ કરાવે છે। આ બધાની વચ્ચે તમને તમારા પારકા અને પોતિકા એ દુઃખમાં એટલે કે દર્દમાં જ સમજાય। કેટલાક તમારા દર્દને વહેંચે છે, તો કેટલાક દર્દ વિશે કોમેન્ટ્સ પણ કરે છે, તો કેટલાક સલાહ અને સૂચનો આપે છે જે એમણે તો ક્યારેય નથી પાડ્યા હોતા। પણ આ બધું જ થતું હોય છે કારણ કે આ પારિવારિક અને સામાજિક સંબંધોની વાત।

પણ એમાં નકલી અને અસલી શબ્દો દ્વારા અહીં લેખક એમ કહે છે કે કેટલાક સંબંધો એવા હોય છે કે જેમાં તમને બારીકાઈથી તમારા પોતાના અંગત વ્યક્તિત્વનો પ્રતિબિંબનો અહેસાસ થાય. લાગણીભર્યો સંબંધ તમારી સાથે વહેંચાય ને એટલે તમારા એ દુઃખ અને દર્દમાં સાથ મળ્યાનો અહેસાસ થાય. પેલું કહે છે ને, પાસે તો ઘણા બધા હોય પણ જે સાથે હોય ને એનો આનંદ વધારે હોય, અને સંબંધો પણ એવા જ જોઈએ. ચાલો વાર્તાને આગળ વધારીએ. દિવસ તો જતો રહે છે દેવર્ષિનો, પણ રાત નીકળતી નથી હોતી. અને એને એક વિચાર આવ્યો કે પેલો નિકુંજ, એનો મિત્ર, અરે એ તો દેખાયો જ નથી, મારી ખબર કાઢવા કે કંઈ પણ મળવા કે પૂછવા આવ્યો જ નથી. સાયકલ જોઈતી હોય ને ત્યારે કેવો આવી જાય છે, ગાઈડ જોઈએ ત્યારે મારી પાછળ પડી જાય છે, મારી ગાઈડો વાંચીને મારા કરતાં વધુ માર્ક લાવે છે, અને હું અહીંયા જ્યારે ઘવાયેલો છું ત્યારે એ મોઢું બતાવવા પણ આવ્યો નથી. એક અઠવાડિયું થયું, એક નંબરનો સ્વાર્થી છે. હવે આવ તું નિકુંજ, હવે આવ સાયકલ માંગવા, પછી જોઉં છું. આખો વિચાર દેવર્ષિના મનમાં એકદમ સીધા લીસોટાની જેમ આવી ગયો અને એના મોઢા ઉપર ગુસ્સો પણ દેખાવા લાગ્યો. એ જ્યારે આ વિચારોમાં ખોવાયેલો હતો ત્યારે દેવર્ષિને એની મમ્મીએ બોલાવ્યો. દેવુ, તારો પેલો ખાસ ભાઈબંધ આવ્યો હતો, શું એનું નામ નીતિન ને? ના ના મમ્મી, નિકુંજ. અરે એ એક પ્લાસ્ટિકની થેલીમાં કાગળિયા આપી ગયો છે, તું સૂતો તો એટલે, અને મેં એને પૂછ્યું શું છે એમાં, પણ એ તો એમ બોલ્યો કે દેવર્ષિ માટે છે, એટલું કહી અને જતો રહ્યો. લો હવે દેવર્ષિને પસ્તાવો થયો કે આ મેં આખી વાત કરી નાખી, એના વિશે કેટલું બધું વિચારી લીધું, પણ એ તો વાસ્તવમાં આવીને ગયો અને મારી નિંદરમાં કોઈ ખલેલ ન પડે એટલા માટે આપીને કંઈક ગયો છે. અને વળી આપીને શું ગયો, એક પણ મારા મિત્ર અહીંયા આવ્યા એ કશું લાવ્યા જ નથી. હા, સંબંધીઓમાં એક બે જણ ફળફ્રૂટ લાવ્યા છે, પણ આમાંય મને ક્યાં ફ્રૂટ એટલા ભાવે છે, અને મમ્મી એનો મિલ્કશેક તો જલ્દીથી બનાવે નહીં, એટલે આ બધું તો નકામું છે મારા માટે. પણ આ નિકુંજ કંઈક લાવ્યો તો છે, હવે એમાં શું હશે, કેવું હશે, આ બધી વાતનો તો મારે વિચાર કરવો જ પડશે. અને આમે અત્યારે તો હવે મારી પાસે કોઈ કામ પણ નથી રહ્યું, શાળાથી તો આવતો ને એટલે મારી મમ્મી મારી પાછળ પડી જતી, લેસન કર્યું, હોમવર્ક કર્યું, નોટબુક્સ તૈયાર કરી, સ્વાધ્યાય કાર્ય કર્યું, અત્યારે તો એ પણ નથી. આ બધા જ મિત્રો આવ્યા પણ એમાંથી કોઈએ મને કહ્યું નહીં, અને હું પણ પૂછવાનું ભૂલી ગયો કે ભાઈ કંઈ ચાલ્યું હોય તો મને કહો, શીખવાડો, તો હું થોડું કામ કરી લઉં, કારણ કે આટલા બધા દિવસનું ભેગું થશે એટલે આખરે તો મારે હેરાનગતિ જ થવાની. પણ કોઈએ તો કશું કહ્યું જ ન હતું. હવે આ નિકુંજ શું આપી ગયો છે એના વિચારે કરી રહ્યો હતો, પણ મમ્મી જ્યારે રસોડામાંથી નવરી થાય ત્યારે એ થેલો આપે ને. તમે પણ વિચાર કરી રહ્યા છો કે નિકુંજે આપ્યું શું હશે. આપણા જીવનમાં પણ આ બહુ જ અગત્યનો પાઠ છે. ચાલો આ નાનકડા વિરામ બાદ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

જીવનમાં આપણે પણ આ દેવર્ષિની જેમ ઘણા બધા સંજોગોને પરિસ્થિતિમાં પુરાઈ જવું પડે છે, એકલા થઈ જઈએ છીએ કે આરામ કરવાની જરૂર પડે. એમાં બીમારી પણ હોય, શોક પણ હોય, અને ક્યારેક એવા કામ આવે કે એક કામ માટે આપણે આપણા મૂળ સ્થાનકથી આપણે જ્યાં સતત પ્રવૃત્તિમાં રહીએ છીએ ત્યાંથી દૂર જવાનો વારો આવે. અને એ વખતે આપણને એ બધું કામ, એ બધા વ્યક્તિઓ, આ બધું ચાલતું હોય છે. અહીંયા બાળકની વાત કરી છે ને, બાળક માટે અઘરું કામ છે એનું ભણવાનું, ને ભણવા પછી સ્વાધ્યાયનું, હોમવર્કનું. પણ અહીંયા એને એની ખોટ ચાલે છે, કારણ કે કરવું શું, આખો દિવસ એ હાડકું ખસ્યું છે એટલે તો આરામ કરવાનો છે. અને આ આરામની અંદર જો એ બધું કામ હોત તો થોડું ઘણું એ વાંચતો રહેતો, થોડું ઘણું સમજતો રહેતો, અને ડાબા હાથમાં વાગ્યું છે તો જમણા હાથે લખતો પણ રહેતો. પણ આ બધી વાતો અત્યારે તો યથાસ્થાને નકામી હતી, કારણ કે આપણા જીવનમાં પણ સંબંધીઓ એ સમયમાં, આપણી ફુરસદની સમયમાં એવું કોઈ પ્રવૃત્તિમય કામ આપતા નથી કે જેનાથી આપણો વિકાસ થાય અને આપણું દર્દ ભૂલીને આપણે એમાં ઓતપ્રોત કે ભરોવાઈએ. ઇવન શોક અને હોસ્પિટલમાં પણ જઈ અને એની ગંભીરતા સમજાવીને એનો ભવિષ્યમાં આવનારો પરિસ્થિતિનો સામનો કરવાનો ડર બતાવીને એ આપણને વધારે ગભરાવે છે. આપણે હંમેશા અત્યારના સમયમાં હોસ્પિટલમાં આવનારા લોકોથી અને હોસ્પિટલમાં જવા માટે તલપાપડ લોકોથી સાવચેત રહેવું જોઈએ. વાર્તાને આગળ વધારી. મમ્મીએ કહ્યું કે કંઈક આપી ગયો હતો, દેવર્ષિ માટે છે એટલું જ કહ્યું હતું. એ પરવારી રસોડામાંથી એટલે દેવર્ષિને થેલી આપી. થેલીમાંથી કાગળિયા કાઢ્યા તો જોયું એમાં અઠવાડિયામાં ચાલેલા બધા લેસનોના સ્વાધ્યાયના જવાબોની નકલો હતી.

પૂછ્યું, શેના કાગળિયા છે? એ કહેતો હતો કે એની પાસે નકલો કઢાવવાના પૈસા ન હતા એટલે વાર થઈ. દેવર્ષિએ કહ્યું, આ બધી નકલો ચાલી ગયેલા પાઠના સ્વાધ્યાયોના જવાબોની છે મમ્મી. પછીના અઠવાડિયે પરીક્ષા છે ને અમારી. દેવર્ષિ મનમાં બોલ્યો કે એણે મારી ચિંતા કરી અને હું એને સ્વાર્થી કહેતો હતો. મમ્મીએ પણ કાગળ જોયા અને બોલી, કેટલા સરસ અક્ષર કાઢીને નોટ્સની નકલો બનાવી છે, પણ મને એ ન સમજાયું કે આ નકલો કઢાવવા એની પાસે પૈસા ન હતા એમ એણે કેમ કહ્યું? દેવર્ષિએ કહ્યું, મમ્મી એ ગરીબ છે, એના બાપુજી શાકની રેંકડી ચલાવે છે, પણ નિકુંજ ભણવામાં ખૂબ હોશિયાર છે. અને મમ્મીએ કહ્યું, બધા કરતા તારો આ નકલી દોસ્ત અસલી દોસ્ત લાગે છે, તું એને નકલી કહે છે પણ છે તો એ જ સોના જેવો. દેવર્ષિએ પણ ભીની આંખે માથું હલાવ્યું. સંબંધોની સાચી ઓળખ અહીંયા થાય છે. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

શ્રોતા મિત્રો, જીવનમાં આવા જ સંબંધો આપણી પાસે હોય છે. આપણે એને જે નામથી ઓળખતા હોઈએ, જે રીતે ઓળખતા હોઈએ, આપણે એ સંબંધો માટેની જે પૂર્વ ભૂમિકા બાંધીને મનમાં ઘર કરી હોય, તે સંબંધો અને તે આખી જ વાત જ્યારે તમારે દુઃખ, દર્દ અથવા મુશ્કેલીનો કે એકાંતનો સામનો કરવો પડે અને ત્યારે એમનો સહવાસ મળે, ત્યારે એમની મદદની જરૂર હોય, જ્યારે એમને કંઈ

કંઈક તમને આપવાનું છે એ સમયે એમનો પ્રતિભાવ જે હોય છે ને એ જ સ્પષ્ટ કરે છે તમારી સાથે કે તમે અને એ જીવનમાં કેવા સંબંધોથી જોડાયેલા છો અને આ જ સંબંધો હંમેશા આગળ જીવનમાં આપણને માણસને પરખવાની એક કળાને સોંપે છે. માણસને પરખવો અઘરો છે, અકળ છે, પણ જ્યારે સંબંધો અને તમારી આજુબાજુ રહેલા વ્યક્તિઓ જ્યારે તમારી કપરી પરિસ્થિતિમાં જે સાથ આપે છે ને તમારે જે જોઈએ છે એવો સાથ આપે ત્યારે જ એ સંબંધો અને વ્યક્તિઓ સાચા કહેવાય. સાચા ઇન અ સેન્સ કે તમને એ સંબંધો ઉપર ભરોસો છે એ ખરેખર જીવનમાં ભરોસાને લાયક છે અને સાચો છે. કારણ કે ક્યાંયથી પણ પૈસા ખર્ચીને બદલો આપીને તો વળતર મળી જાય, પણ વાવેલા આંબાનું કેરીનું ફળ એ બીજી પેઢી કરતાં તમને પોતાને ચાખવા મળે એવું જો ક્યાંય થતું હોય તો તમારા વાવેલા સંબંધોમાં. લાગણીઓની હૂંફરૂપી પાણી જે તમે ત્યાં સિંચ્યું હોય છે એમાંથી ફૂલની ફોરમ તમને મળે છે ત્યારે તમને અહેસાસ થાય છે કે આ અસલી છે અને નકલી છે. એમાં સગા સ્નેહીઓ અને સંબંધીઓ બધાની વાત આવી જાય. કહ્યું ને કે તમારી પાસે આવીને કોઈ 50,000 આપી જાય એ ઘણીવાર મહત્વનું નથી હોતું, કારણ કે એ તો ખર્ચાઈ જશે, એ વપરાઈ જશે. પણ તમારી તકલીફમાં સાથ આપી જાય ભલે ને એ પાસે ન હોય, સહકાર આપી જાય ભલે ને એ સંબંધોના સહકારમાં માત્ર લાગણી હોય, હૂંફ હોય, વિશ્વાસ હોય અને વાતોનું એક નાનકડું પોટલું હોય કે જેમાં તમારી ખુશીઓની યાદો હોય. અને એટલે જ તો આવા સંબંધો ઓળખવા આ સુંદર મજાની વાર્તા મેં તમારી સાથે વહેંચી છે. ફરી આ વાર્તા જેવી જ કોઈ અનુભૂતિ તમને થઈ હોય તો તમારે મને મોકલી આપવાની છે. કેવી રીતે એ હું આ નાનકડા વિરામ પછી કહીશ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

તો શ્રોતા મિત્રો, આ હતી નકલી દોસ્ત ભંડારી સાહેબની સુંદર મજાની વાર્તા. નવચેતન સામયિકમાં જૂનના અંકમાં તે પ્રકાશિત થઈ છે. સમય અત્યારે એવો કપરો છે કે લોકો વાંચન નથી કરતા, અને વાંચન કરે તો પુસ્તકો ખરીદતા નથી, ને પુસ્તકો ખરીદે તો સામાયિક તો વળી બિલકુલ ક્યાંથી ખરીદવાના, કારણ કે સતત આવતું એમાં સાહિત્યને વાંચવું, ને વાંચ્યા પછી એ મનમાં વિચારોમાં ઘૂમે, અને વિચાર બાદ એને બીજાને કહેવું, એવા શ્રોતા પણ નથી મળતા. લોકો મોબાઈલની અંદર એટલા રચ્યા પચ્યા હોય કે કોઈ સુંદર ઘટના અથવા જીવનમાં સુંદર મજાનો કોઈ પ્રસંગ પણ બન્યો હોય તો એ પણ આપણે આપણા સ્નેહી અને મિત્રને વહેંચવા માટે સમયની રાહ જોવી પડે. અને ક્યારેક તો ઓલ લાઇન્સ ઓલ રૂટ્સ આર બિઝી એવો સંદેશો પણ મળે, અને આપણે થાકી જઈએ છીએ. અને એક જ રૂમમાં કે એક જ ઘરમાં રહેતા લોકોને પણ પોતાની વાત કહેવા માટે સ્ટેટસ મૂકવા પડે ત્યારે ફરીથી સમય મળે ને ત્યારે આ સામયિકોને વાંચવા જોઈએ. હવે તો એના ડિજિટલ સ્વરૂપ પણ આવે છે, એટલે ભલે ને તમારા મોબાઈલમાં, પણ તમે આ વાર્તાઓને વાંચશો તો ચોક્કસથી લાગણીઓના સંબંધો વહેંચવાનું મન થશે, અને તમારી ને મારી લાગણી વચ્ચે પ્રતિભાવનો સંબંધ છે. એટલે તમારે તમારા રિસ્પોન્સીસ મને મોકલી આપવાના છે વોટ્સએપ કરીને 9512966888 પર. આ સાથે તમે અમારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ઈમેલ radiopalanpur@gmail.com કે પછી એક્સ પર તમે ટેક્સ્ટ મેસેજીસથી મોકલી શકો છો. આ સિવાય અમારી એન્ડ્રોઈડ ફોન માટે અને આઈફોન માટેની મોબાઈલ એપ્લિકેશન છે, ડાઉનલોડ કરો એમાં રહેલા કોમેન્ટ બોક્સમાં, કે પછી એમાં રહેલા સોશિયલ મીડિયાના માધ્યમ થકી પણ તમે અમને સંદેશાઓ મોકલી શકો છો. તમારા પ્રતિભાવ એટલા જ મહત્વના છે. અમારી સાથે સતત જોડાયેલા રહો, અને આ વાતને આવતા અઠવાડિયે એક નવા સ્વરૂપમાં માણીશું. અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ. તો ફરી મળીશું, ત્યાં સુધી અલવિદા દોસ્તો. મસ્ત રહો, વ્યસ્ત રહો, અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

જ્યારે ગુલઝાર સાહેબની વાત આવે ને ત્યારે મને એક સોંગ એટલું યાદ આવે અને મને ચોક્કસપણે ગાવાનું બહુ જ મન થઈ જાય અને કદાચ તમને પણ એટલું જ મન થતું હશે અને એ હજી ગીત તમારા મનમાં ગુનગુનાવતું હશે. હું જરા બે

બહુ જ મજાની મહેફિલ જ્યારે ચાલી રહી છે ત્યારે ફરી આપણે સાંભળીએ ગુલઝાર સાહેબને અને સાથે એક મસ્ત મજાના સોંગને. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.

જ્યારે ગુલઝાર સાહેબની રોમેન્ટિક વાતો યાદ આવે ને ત્યારે બહુ જ મજાની શાયરીઓ બનતી હોય છે. જેમ કે સુનો સુનો જબ કભી દેખ લું તુમકો તો મુજે મહેસૂસ હોતા હૈ કે દુનિયા ખૂબસૂરત હૈ. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, એકદમ નાનકડી વાતમાં કેટલું સરસ કહી જાય છે. સુનો જબ કભી દેખ લું તુમકો તો મુજે મહેસૂસ હોતા હૈ કે દુનિયા ખૂબસૂરત હૈ. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર અને મદ મસ્ત રહો આજના શોની સાથે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો.

પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તુમ ન મે. શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.